નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પારંગુ, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું. જેવા એણે નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હો પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બૂઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે એ યુવાન જે વૃક્ષ નીચે

જે કરે છે ને બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મેલા બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો, અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ, અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

0: એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે. એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા. અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસ કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો. ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: चिते प्रसन्ने भुवनम् प्रसन्नम् चितम् विष्णे भुवनम् विष्णम् अतो भिलासु यदि ते सुखे स्यात् चित प्रसादे प्रथम यत्स्वे। मन प्रसन्न होय तो सर्व जगत प्रसन्न देखाशे, मन खिन्न हशे तो आखू जगत खिन्न देखाशे। एटले सुखनी आकांक्षा जो होय तो कायम मन ने प्रसन्न राखवानु प्रयत्न करो जोइए। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: રેડિયો પાલનપુર, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: એક વાર્તા. એક વાર છે ને, ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મંડ્યા ગાળો દેવા. એટલી બધી ગાળો દીધી, એટલી બધી ગાળો દીધી, બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરે. પછી બુદ્ધ કે, ખૂબ ધન્યવાદ તમારો, તમે આવ્યા મારી પાસે, મને આટલી બધી વાતો કરી, પણ મને ક્ષમા કરજો, મારે બીજા ગામમાં જવાનું છે, એટલે મને થોડુંક મોડું થાય છે. વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ, ને તમારે જે કાંઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો. તો પેલા લોકો તો આશ્ચર્યમાં પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ, ખબર છે શું કરીએ છીએ? બુદ્ધ કે, પણ તમે ગાળો દો છો, હું લઉં તો ને, તમારે તમારી ગાળોનો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો, 10 વર્ષ પહેલા તમારા અમારી જરૂર હતી, પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી, હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી, તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે? અત્યારે નાની નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો, એનો ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
1: કાંઈ ન થાય.
0: હા, તો કાંઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં, સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાનો કે કોઈની ટીકા એ કાંઈ જ એને આંદોલિત કરી શકતું નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર,
1: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન। આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે। આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે। આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે। તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું। યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો। આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર।
2: ગીતામૃતમમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયને જોઈ રહ્યા છીએ। 9મા અધ્યાયના 29મા શ્લોક સુધી આપણે ગઈકાલે જોયું છે, અને ત્યાં સુધીમાં એમ કહેવાયું છે કે આત્મસમર્પણ ભાવથી જો ઈશ્વરની ભક્તિ કરવામાં આવે, પરમેશ્વરની ભક્તિ કરવામાં આવે, તો એ આત્મસમર્પણ ભાવને કારણે એણે કરેલું કોઈ કર્મ એને બંધન કરતા રહેતું નથી, કારણ કે એ તો એણે સમર્પિત કરી દીધેલું છે। એણે ખાવાનું ખાધું છે તો એ ઈશ્વરને સમર્પણ કર્યું છે, પોતે ખાધું નથી, પોતાના વ્યક્તિત્વનું વિલોપન કરી દીધું છે। અને એ વિલોપન કરવાને કારણે એ ઈશ્વરની સમીપ છે, બાકી ઈશ્વર પરમાત્મા પરમેશ્વર એ તો બધાના માટે એક સરખો છે, એને કોઈ વાલો નથી, કોઈ દવાલો નથી, એને કોઈ ગમતો અને કોઈ અણગમતો એવું છે જ નહીં, એના માટે તો બધું સમાન છે। પણ જે એની અંદર પોતાની જાતને સમર્પિત કરી દે છે એ એની અંદર સમાઈ જાય છે, નથી સમર્પિત કરતો એ જન્મ જન્માંતરના ફેરાઓમાં ફર્યા કરે છે, બાકી ઈશ્વર માટે તો એ બંને સમાન જ છે। ફરક છે તો ક્યાં છે? એનામાં છે, તમારામાં છે। ઈશ્વર તત્વમાં નથી, ઈશ્વર તત્વની સમારાધના કરવા માટે પ્રયત્ન કરતા એવા તમારી અંદર ઊંચા વચતા છે। ઈશ્વર તમને ઊંચા વચતાથી, સારા નરસાપણાથી, પ્રિય અપ્રિયપણાથી જોઈ રહ્યો છે એવું માનવું જોઈએ નહીં, એ તો બધા માટે સરખો છે। ક્યાં સુધી બધા માટે સરખો છે? તો 30મા શ્લોકમાં તો એનથી આગળ વધીને કહે છે કે અપિચેત સુદુરાચ

ચારો ભજતે મામનન્ય ભાવ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. માની લો કે કોઈ અજ્ઞાનવશ દુરાચાર કરી રહ્યો હતો, હતો કહું છું, દુરાચારી ખોટું આચરણ કર્યું છે, તો પણ જો ઈશ્વરની અંદર લીન થવાની શરૂઆત કરે, પોતેલા કરેલા કર્મો પણ હવે ઈશ્વરને અર્પણ કરી દેવા સુધી પહોંચી જાય, તો સાધુને વસમંતવ્ય, તો એ પણ સાધુ જ છે. અપિચેત શું દુરાચારો. આપણી પાસે તો ગુજરાતમાં એનું ઉત્તમ ઉદાહરણ છે, જેસલ તોરલનું. જેસલ જેવો બારવટીઓ, દુરાચારી, કોઈ પાપ બાકી રાખ્યું નથી એવો, અને તોય તોરલ એમ કહે છે કે તારી બેડલીને બુડવા નહીં દઉં, ભવસાગરની અંદર તારી નાવ જે ચાલી રહી છે એ નહીં ડૂબે જો તું ઈશ્વરને પોતાની જાત સમર્પિત કરીશ તો. અને પછી પેલાને યાદ આયા કરે કે મેં તો શું નથી કર્યું, લૂંટી કુંવારી જાન, અનેક પ્રકારની હિંસાઓ કરેલી છે, લૂંટફાટ કરેલી છે, બધું કર્યું છે, પણ એ વખતે અજ્ઞાન, એ વખતે મને ભાન જ નહોતું કે હું શું કરું છું ને હું કોણ છું. હવે ભાન થયું છે કે હું શું છું, હું કોણ છું, હું શાને માટે છું, કેમ મારો જન્મ થયો છે. જેવું ભાન થયું કે એ ભાન થતાની સાથે પેલો સમર્પણ ભાવ જાગ્યો, એટલે જો ભજતે મામ અનન્ય ભાગ, અનન્ય ભાવથી પછી બધું ભૂલાઈ ગયું, પછી બધું ગયું, જો ઈશ્વરની અંદર જ આસક્તિ કેન્દ્રિત થઈ ગઈ તો. એટલે એક વખત દુરાચારી હોવા છતાં પણ જો હવે અનન્ય ચિત્ત થઈને મામ ભજતે, મારું ભજન કરે, તો વાલીઓ વાલ્મીકી થાય. અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ, અનન્ય ભાવથી, અનન્ય એટલે એના સિવાય બીજું કશું નથી એ સમજી લીધું એક વખત, અને એની અંદર પોતાની વૃત્તિઓને જોડી દીધી, તો પછી તો એને કશું કરવાનું રહ્યું જ નહીં ભાઈ. સાધુરેવ સમંતવ્યઃ, એને પણ સાધુ માનવો જોઈએ. સુધરી ગયો, લૂંટારો હતો એ વાલ્મીકી ઋષિ બની ગયો. અહલ્યાથી પાપ થયું હશે તો પણ એ મહાસતીઓની અંદર સ્થાન પામી ચૂકી. તો અપિચેત સુદુરાચાર, જો એ દુરાચારી ને સુદુરાચારી, અત્યંત દુરાચારી હોય તો પણ ભજતે માં અનન્ય ભાગ, અનન્ય ચિત્તથી, અનન્ય બુદ્ધિથી, અનન્ય ભાવથી મારું ભજન કરે, મારી સાથે જોડાય, મારામાં ચિત્ત રાખનારો થાય, તો સાધુરેવ સમંતવ્યઃ, તો એ સાધુ છે, સજ્જન છે, સારો છે એમ માનવું જોઈએ. કારણ કે સમ્યક વ્યવસિતો હિ સહ, હવે એ સમ્યક વ્યવસિત છે. વ્યવસ્થિત એટલે એને એક નિશ્ચય કરી લીધો, હવે દ્રઢતાથી નિશ્ચય કરી લીધો, હવે સમ્યક સારી રીતે વ્યવસ્થિત છે. એણે નિશ્ચય કર્યો છે કે પરમેશ્વર સિવાય બીજું કોઈ તત્વ છે જ નહીં, એટલે મારું સુખ, મારો વૈભવ, મારા માટે કંઈ કરવું, આ બધાથી એ આપમેળે પર થઈ ગયો છે. સમ્યક વ્યવસ્થિતા,

એ સમ્યક વ્યવસ્થિત છે, એટલે એણે સારી રીતે દ્રઢતાપૂર્વક નિશ્ચય કરી લીધો છે કે ભક્તિ સિવાય, ભજન સિવાય, ઈશ્વર સિવાય બીજું કશું છે જ નહીં. જે વખતે હતું એ વખતે હતું, હવે નથી. જો હવે નથી તો એ હવે સાધુ છે. મેં બંનેના માટે એક જ સરખી દ્રષ્ટિ રાખી છે. સમ્યક વ્યવસ્થિતો હિ સહ, એના બધા કર્મ બંધનો બળી ગયા એમ માની લેવું. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, કેવી રીતે આ બનશે એ કહેવા માટે 31મો શ્લોક છે કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ તરત જ થોડી જ વારમાં ધર્માત્મા બની જશે, કારણ કે એણે કર્મોને અર્પણ કરી દીધા. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ જે દુરાત્મા હતો એમાંથી ધર્માત્મા બને, બની જાય, કારણ કે એને ઈશ્વરની અંદર પોતાને સમર્પિત કરી દીધો છે. તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, અને એક વખત ધર્માત્મા જો બન્યો, ધર્મને સમજ્યો, તો પછી શશ્વત શાંતિમ નિગચ્છતિ, તો પછી એ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. શશ્વત શાંતિ, સનાતન શાંતિ, કાયમની શાંતિ, નિત્ય શાંતિ, પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. પછી એણે શોક કરવા જેવું રહેતું નથી, કારણ કે એણે પોતાની જાતનું સમર્પણ ઈશ્વરને કરી દીધું. એક વખત ભક્ત થઈ ગયો એટલે પછી એનું પોતાનું કશું રહ્યું જ નથી. જો તો જો ઈશ્વર સજા કરશે તો એ કોને થશે એ સજા? એનું પોતાનું કશું જ નથી તો એ સજા પણ કોને થવાની? ઈશ્વરને થવાની, કારણ કે એના હું પણાનો જ નાશ થઈ ગયો છે. એનું હું જ હવે વિદ્યમાન નથી, છે જ નહીં, અને છે જ નહીં માટે એનું દુરાત્માપણું પણ ગયું. અને દુરાત્માપણું ગયું એટલું જ નહીં, ક્રમે ક્રમે ક્રમે શું થયું, એ જે દુરાત્મા હતો એમાંથી ધર્માત્મા થઈ ગયો, દુરાત્મામાંથી ધર્માત્મા. પરમ ભક્ત તરીકે જેની ગણનાઓ પછી કરી શકાય, પરમ જ્ઞાની તરીકે જેની વાલ્મીકી માટે કોઈએ એમ કેવું પડે કે પ્રબુદ્ધો શિરુષે વાગાત્મની બ્રહ્મણી, વાગબ્રહ્મની અંદર તારો જન્મ થયો છે, વાગાત્મની બ્રહ્મણી. સરસ રીતે કહેવાયું છે આ ઉત્તરમમાં. વાલ્મીકીને કહે છે કે પ્રબુદ્ધો શિરુષે વાગાત્મની બ્રહ્મણી, વાગબ્રહ્મની અંદર તારો જન્મ થઈ ગયો છે હવે રચ રામાયણમ. તો એ ઈશ્વરાર્પણ થયું એટલે એની ઉન્નતિ શરૂ થઈ ગઈ, અને ઉન્નતિ શરૂ થઈ ગઈ એટલે એ દુરાત્મામાંથી ધર્માત્મામાં પરિવર્તિત થઈ ગયો. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, થોડા સમયમાં એ ધર્માત્માની અંદર પરિવર્તિત થશે. જો કે ધર્માત્મામાં પરિવર્તિત થાય ત્યારે જ એની અંદર આત્મસમર્પણનો ભાવ આવે, નહીં તો આવે જ નહીં. નહીં તો અહમ તો જાગૃત રહે, અહમ સંપૂર્ણપણે નાશ પામે એ પરિસ્થિતિ પ્રાપ્ત થાય પછી એને સાધુ કહી શકીએ આપણે. અને તો સશાંતિમ શશ્વત શાંતિમ અધિગચ્છતિ, શશ્વત શાંતિને પ્રાપ્ત થાય. પછી એને શોક કરવાનું, મોહ કરવાનો કશું શોક કે મોહ કે કશું રહેતું નથી. અને પછી અંડરલાઈન કરે છે કૃષ્ણ, કૌંતેય પ્રતિજાનીહી, આટલું તું જાણી લે, આટલું તું સમજી લે. આ સમજવાની વાત છે, આ અર્જુને સમજવાની વાત નથી, આ મારે ને તમારે બધાએ સમજવાની વાત છે. એ શું કહે છે? નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો વિનાશ થતો નથી. જાણી લે, નોંધી લે, અંડરલાઈન કરી લે. આપણે કહીએ છીએ ને કોઈને કે લખી લો, હું કહું છું એમાં કહે છે અર્જુનને કે લખી લે આ વાત, બિલકુલ મનની અંદર ઠસાઈ દે કે ન મે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત એટલે ઈશ્વરની અંદર જેણે પોતાનો આત્મા સમર્પિત

કર્યો છે એવો ભક્ત, એનો વિનાશ શક્ય જ નથી, એનો નાશ નથી, એની અધોગતિ નથી, એની એની ઉર્ધ્વગતિ જ છે, એ મારી અંદર જ લીન થવાનો છે, બીજે ક્યાંય છે જ નહીં. નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો વિનાશ થવાનો જ નથી. મૂળ તો વિનાશ શરીરનો થાય છે, પણ જે ભક્ત નથી એ આત્મા વળી અધોગતિમાં જાય છે, વળી પેલા ફેરાઓમાં, ચક્કરમાં ને ચક્કરમાં અધહ અધહ નિમ્ન નિમ્ન પ્રકારના પ્રાણીઓ તરીકે જન્મ મેળવે છે, વળી કઠોર કઠોર કર્મો કર્યા કરે છે. આ એનું ભાગ્ય લખેલું હોય છે, પણ ભક્તની બાબતમાં એમ થવાનું નથી જ નથી. હિંમતપૂર્વક તોરલ કહી શકશે કે તારી બેડલીને બુડવા નહીં દઉં, નહીં ડૂબે. નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનું ભવસાગરમાં ડૂબવું શક્ય જ નથી. નમે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત કદી વિનાશ પામતો નથી, એની ઉન્નતિ જ થાય છે, એ પરમ શાંતિને જ પ્રાપ્ત કરે છે. કિમ પુનર્બ્રહ્મણ પુણ્ય, 31મા શ્લોકમાં એમ કહ્યું કે મારા ભક્તનો, આ એક વાક્ય તરીકે વાક્ય યાદ રાખવા જેવું છે, નમે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત વિનાશ પામે નહીં. ઈશ્વરને સમર્પિત કરી દીધું પોતાની જાતને, પછી આનો વિનાશ કેવો? પછી તો ઈશ્વરને જ પ્રાપ્ત કરવાનો છે એને, એમાં જ સમાઈ જવાનું છે એને, તો એનો વિનાશ કેવો? એના વડે દુષ્ચરિત થાય જ નહીં. પછી મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેપિ સ્યુઃ પાપયોનયઃ સ્ત્રિયા વૈશ્યાસ્તથા શૂદ્રાઃ તેપિ યાન્તિ પરાં ગતિમ. એક વખતે મારો આશરો લઈ લીધો એટલે ઈશ્વરને આશરે ગયા, પછી કોઈ પણ પાપયોનયઃ એટલે પાપયોનીમાં, ખરાબ યોનીમાં જન્મ પ્રાપ્ત કર્યો હોય એવા પણ પાપયોનયઃ, ચંડાલ કર્મ કરનારા, ખરાબ કર્મ કરનારા પાપયોનીઓ, દુષ્ટ જો હોય તો પાપયોનયઃ. અને આપણે સમાજમાં એમ કહેતા હોય છે કે ભાઈ આ તો બિચારાઓએ ગયા જન્મમાં કંઈ પુણ્યો નહીં કર્યા હોય, એવા પણ બધા સ્ત્રીયા વૈશ્યા તથા શુદ્રાહ, એવું નથી કે બ્રાહ્મણ જ શ્રેષ્ઠ અને બ્રાહ્મણનું જ પુણ્ય થશે અને બ્રાહ્મણો જ પુણ્ય કામ કરનારા છે અને જ્ઞાનીઓ જ મોક્ષને પ્રાપ્ત કરશે અને ઈશ્વરને પ્રાપ્ત કરશે, એવું નથી. સ્ત્રીયા વૈશ્યા તથા શુદ્રાહ તે પિયાંતિ પરમ ગતિમ. આ તો ઉદાહરણો આપ્યા છે, સ્ત્રી વૈશ્યાસ્તતા શુદ્રા, એટલાની જ વાત નથી આ. કે આપણે એમ કહેતા હોઈએ દુનિયાની અંદર કે અરે રે સ્ત્રી રૂપે જન્મ થયો, ભોગવવું પડશે, ભોગવવાની વાત જ નથી અહીંયા. ઈશ્વર અર્પણ થઈ ગયા તો એ પણ પરમ ગતિને જ પ્રાપ્ત થાય છે, અને એ ન થયા તો ગમે એવા ઉત્તમ કુળની અંદર જન્મેલા કહેવાતા હો તો પણ અધોગતિ નિશ્ચિત છે. સ્ત્રીયા વૈશ્યાસ્તથા શુદ્રા તેપિયાંતિ પરામ ગતિમ. કોઈક જન્મના કોઈક પાપ રૂપે કોઈક ચાંડાલ યોનિની અંદર જન્મ થયો હોય, જેમ વાલ્મીકીનો, કોઈ ઘોર કર્મની અંદર યોજાઈ ગયા હોય, તો પણ જો એ મારી ભક્તિ કરતા હશે, મારી અંદર એટલે ઈશ્વરમાં પોતાની જાતને સમર્પણ કરવાનું શીખી ગયા, બહુ પરિશ્રમ પછી શીખાય છે, પણ જો એ શીખી ગયા તો કોઈ પણ વ્યક્તિ ગમે તે વર્ગનો, ગમે તે વર્ણનો, ગમે તે સ્થિતિમાં હોય, પરમ ગતિને પ્રાપ્ત કરી શકે છે. એટલે આ જે ભ્રમ છે એ ભ્રમનું અહીંયા નિરસન કર્યું છે કે સાધુ થાય ને સંત થાય ને મહાત્મા થાય ને ભગવાન પહેરે ને સફેદ પહેરે ને બ્રાહ્મણ તરીકે જન્મે ને ઈશ્વરની દરરોજ પૂજા પાઠ કરે ને આપણને તો ભગવાન પાસે જવા જ ના મળે, એ જ અભિષેક કરવા જાય ને એટલે એ ઈશ્વરની વધુ નજીક છે ને, આવું માનવાની કોઈ જરૂર નથી, આવું માનવાની કોઈ જરૂર નથી. કારણ કે તે પી યાંતિ પરામ ગતિમ, તે અપી, તેઓ પણ, તેઓ પણ એટલે જેને તમે નિમ્ન વર્ગના ગણવાની ભૂલ કરી રહ્યા હો, તે પણ કોઈ નિમ્ન વર્ગનો નથી. થોડી જ વાર પહેલા કહ્યું છે કે મારા માટે બધા સરખા છે, આનાથી બે શ્લોક પહેલા જ કહ્યું છે કૃષ્ણએ કે મારા માટે બધા સરખા,

અને બધા સરખા એટલા માટે મારા માટે કોઈ ઊંચો ને કોઈ નીચો, કોઈ સારો ને કોઈ નરસો, કોઈ મારો ને કોઈ પરાયો. આ ભાવ ઈશ્વરમાં તો છે જ નહીં. તમે સંસારમાં આયા પછી ગણો કે ભાઈ આ તો બહુ ઉત્તમ છે, ઉત્તમ કુળમાં સંત છે, સાધુ છે, એટલે એમની તો પરમ ગતિ થશે. અરે રે, આપણી ક્યાં થવાની છે? આપણે તો ભાઈ સામાન્ય. તો અહીંયા એમ કે છે કે એવું માનવાની કોઈ ભૂલ કોઈએ કરવાની જરૂર નથી. દુનિયામાં સમાજમાં સામાન્ય માનવામાં આવતા હોય તો પણ સ્ત્રીયા વૈશ્યાસ તથા શૂદ્રાહ તે પરમ ગતિને પ્રાપ્ત થઈ શકે છે. એના માટે એની જન્મની કુળ જાતિ જોવાની જરૂર નથી, પણ એના કર્મ જોવાના છે. અને સવાલ એ છે કે માં હિ પાર્થ વ્યપાશ્રિત્ય, એમણે મારો આશ્રય એટલે ઈશ્વરનો આશ્રય લીધો છે કે કેમ? એક વખત ઈશ્વરનો આશ્રય લઈ લીધો પછી તો બેડો પાર. શું છે કે શું હતો એ મહત્વનું નથી. એનું કર્મ, ઈશ્વરની આરાધના રૂપ કર્મ જે છે એ જો એણે કર્યું હોય તો એ કઈક ઓછું પ્રાપ્ત થયું છે, કઈક હલકું પ્રાપ્ત થયું છે, અને જે પોતાના કર્મોને ભોગવી રહ્યા છે એવા લોકો પણ જો પરમ ગતિને પ્રાપ્ત કરી શકે તો જેમને સત્કર્મોના ફળ રૂપે સારો જન્મ મળ્યો છે એ તો પ્રાપ્ત કરી જ શકવાના છે, સિવાય કે એ લોકો અત્યારે ફરી પાછા ખરાબ કર્મો શરૂ કરે. કિમ પુનર્બ્રહ્મણ પુણ્યમ ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ અસુખમ લોકમ હિમમ પ્રાપ્ય ભજસ્વ માં. તો નિમ્ન સ્તરના લોકો હતા એ પણ પરમ ગતિને પ્રાપ્ત કરી શકે તો પછી જે પુણ્યશાળીઓ છે, બ્રાહ્મણાઃ પુણ્યાઃ ભક્તાઃ રાજર્ષયઃ, આ બધા ભક્તો છે, રાજર્ષિઓ છે, પુણ્ય કર્મ કરનારા લોકો છે, એ બધા લોકો નું તો કેવું જ શું. જો લૂંટારો પણ વાલ્મીકી બની શકતો હોય તો પછી મુનિ વ્યાસની બાબતમાં શું કહેવાનું હોય. તો શું તમે ઈશ્વરની સાથે તમારું તાદાત્મ્ય કેળવી શકો છો? જો તમે એ તાદાત્મ્ય કેળવી શકતા હશો તો પછી અત્યારે શું છો એ મહત્વનું નથી. કારણ કે બે શ્લોક પહેલા જ કહ્યું કે અભિચેત શું દુરાચાર, અત્યંત દુરાચારી હશે તો પણ ઈશ્વરની ભક્તિ શરૂ કરશે, પછી એ સારા માર્ગ ઉપર આપમેળે આવી જશે અને દુરાત્મામાંથી ધર્માત્મામાં એનું પરિવર્તન થઈ શકશે. કારણ કે ઈશ્વર સમદ્રષ્ટા છે. સમદર્શી પ્રભુ નામ અતિહારો, મીરાબાઈએ કહ્યું ને, આપણા મનમાં ઘર કરી ગયું હશે કે આ ઊંચું છે ને, આ નીચું છે ને, આ સારું છે ને, આ ખોટું છે. સ્વામી વિવેકાનંદ ખેતડીના મહારાજાને ત્યાં ગયા હતા અને ખેતડીના મહારાજાએ એમના સત્કાર માટે સરસ મજાની મિજલસ યોજી હતી અને મિજલસની અંદર એક બેન ગણિકા ગાવા માટે આવી હતી. એને સંગીત ગાવાનું હતું, જલસો હતો. જલસો તો બાકી બધાના માટે તો આ મજાનો જલસો જ હતો, બધાને સંગીતનો આનંદ લેવાનો હતો એટલે બધા બેઠા હતા. ધીરે રહીને વિવેકાનંદજીએ કહ્યું ખેતડીના મહારાજાને કે ભાઈ આ મારા માટે નથી, હું તો સાધુ, હું તો સંન્યાસી, અને સંન્યાસીને આ બધું ના હોય, આ નાચ ને ગાન ને આ બધું તમે બધા જે ગ્રહસ્થો છો એ ભલે એની મજા કરો, મોજ માણો, મારે નહીં, હું તો આ ચાલ્યો. પેલા એ આગ્રહ કર્યો કે નાના બેસો ને, આ તો બહુ સારી ગાયિકા છે, સરસ ગાશે, એની અંદર ભાઈ કઈ વલગર કશું હશે નહીં. તો કે છે નહીં નહીં નહીં નહીં, એ બધી વાત મારે નહીં જોઈએ, હું તો સંન્યાસી. કેવું સંન્યાસી ને આ બધું

0: શું હોય, નાચ ગાન બધું, હું તો જાઉં છું. અને જેવા એ ચાલ્યા કે પેલી ગણિકાએ શું કર્યું, એક ભજન ઉપાડ્યું ગણિકાએ, છે ગણિકા પણ એને ભજન ઉપાડ્યું મીરાબાઈનું, કે પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો. તમે મારા અવગુણો તરફ ધ્યાન આપ્યું. સમદર્શી પ્રભુ નામ તિહારો, એણે એમ કીધું, આ તો મીરાબાઈએ ભગવાનને કહ્યું છે. એ અહીંયા પેલી બાઈએ ગાયું કે સમદર્શી પ્રભુ નામ તિહારો, તમે તો સમદર્શી કહેવાઓ, ઈશ્વરની આરાધના કરો છો. વિવેકાનંદને પોતાના માટે કહેવાયું હોય લાગ્યું કે હું સમદર્શી કહેવડાવું છું મારી જાતને, હું બધાની તરફ એક સમાન દ્રષ્ટિ રાખવા વાળો થયો છું એમ હું માનું છું. અને પછી આ ગણિકા હલકટ છે એવું માનવાની આવડી મોટી ભૂલ મેં કરી, ના ચાલે. તરત જ ઉભારી ગયા વિવેકાનંદ અને પાછા આવ્યા કે હજુ સુધી હું સમદર્શી થયો નથી. ઈશ્વર જો સમદર્શી તત્વ હોય તો આની અંદર ભેદ કેવી રીતે કરે? સુનિચયો શ્વપા કહે છે પંડિતા સમદર્શિના. તો એમણે એમ કહ્યું હતું કે ઈશ્વર પરમાત્મા બધાની અંદર સમાન દર્શન કરે છે, અને એ જો સમાન દર્શન થતું હોય તો ગમે તે વ્યક્તિ ઈશ્વરની આરાધના દ્વારા પરમ શાંતિને પ્રાપ્ત કરી શકે. જેમને પુણ્ય બળે કંઈક સારું મળ્યું છે એમને તો આ રસ્તો સહેલો પડશે, એમની તો વાત જ શું કરવી. કિમ પુનર્બ્રાહ્મણ પુણ્ય ભક્તા રાજર્ષયસ્તત અનિત્યમ અસુખમ લોકમ એમમ પ્રાપ્ય ભજસ્વમામ. એ લોકો પણ, એમણે શું કરવું જોઈએ કે આ જગતની અંદર આવી પડ્યા છીએ તો આ જગત તો દુઃખમય છે એ જાણીએ છીએ, એની અંદર બંધનોના શક્યતાઓ બધી રહેલી છે એ પણ જાણીએ છીએ, એ અનિત્ય છે અશાશ્વત છે એ પણ જાણીએ છીએ. તો એ લોકમાં એક વખત આવા પુણ્યવાન વ્યક્તિઓ પણ જો આવી ગયા હોય તો એમણે પણ આ જ કરવાનું છે, ભજસ્વમામ, ઈશ્વરનું ભજન, ઈશ્વરને પ્રાપ્ત કરવા, ઈશ્વરની અંદર પોતાની જાતને સ્થિર કરવી આ કામ. એટલે મૂળ વાત એ છે કે ઉત્તમ હોય કે કનિષ્ઠ, આત્મસમર્પણ ઈશ્વર તત્વની અંદર કરવું એ યોગ્ય રસ્તો છે. આપણે 9મા અધ્યાયમાં 33મા શ્લોક સુધી ચાલ્યા છીએ, હવે માત્ર એક કે બે શ્લોક આપણે કરવાના છીએ, તે પછી આપણે 10મા અધ્યાય તરફ ચાલીશું. ત્યાં સુધી વિરામ લઈએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલન.

0: સ્વાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 68 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પાસે હંમેશા આપણો આધાર સ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

લો પાલન પુર 90.4 મેગાહર્ટઝ પર, એટલે કે આપણા સૌના અવાજ સમા રેડિયો પાલનપુર પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સમુદાયિક રેડિયો સ્ટેશન પર હું આજે AR લઈને આવું છું ગુજરાતી સાહિત્ય માટે કેટલીક એવી સુંદર મજાની સાહિત્યિક નવલકથાઓ કે જેમાં સાહિત્યના શબ્દોનું નિરૂપણ એવી રીતે કરવામાં આવ્યું છે કે આપણને સૌને સરળ લાગે અને સાથે સાથે ગુજરાતી ભાષાનું સંવર્ધન પણ થાય અને એની અંદર કેટલીક અનુવાદિત નવલકથાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. આવી જ એક સુંદર મજાની નવલકથા ડોલર વહુ, જેના રચયિતા લેખિકા છે સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા અને શિક્ષિકા તરીકે તેમણે પોતાના જીવનને વ્યતીત કર્યું તે અને તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે AR મારા સ્વરમાં આપ સૌ સુધી તેને લઈને આવું છું. ગત એપિસોડમાં આપણે ત્યાં અટક્યા હતા કે શ્યામ અમેરિકામાં પોતાની કંપનીમાંથી વૈજ્ઞાનિક નોકરીની જે ટ્રેનિંગમાં ગયો ત્યાં ગુમ થઈ જાય છે અમેરિકન ડોલર મેળવવા, અમેરિકામાં સ્થાયી થવા, ગ્રીન કાર્ડ માટેની નવી પદ્ધતિ શોધવા. અને મીનાક્ષી પણ સામે પોતાના વતન વલસાડને છોડીને અમદાવાદમાં આવે છે માસીને ત્યાં. ત્યાં અનાયાસે શિક્ષિકા તરીકેની અને ટ્યુશનની નોકરીમાં તેને શાળાએ જતા બસમાં એક કર્મચારી બેંકના એના 5 રૂપિયાના ભાડાના ખર્ચને આપે છે અને એની સાથેનો નવો સંબંધ શરૂ થાય છે. જોઈએ આ મિત્રતા અને શ્યામ સાથેના પોતાના કેટલાક કુમાશ ભર્યા, લાગણી ભર્યા સંબંધો આ બંનેમાંથી કોણ જીતે છે, અને એ માણવા માટે આ વિરામ બાદ તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

મીનાક્ષીને ખૂબ રાહતની લાગણી થઈ. શું તમે શાળામાં કોઈને ઓળખો છો? મીનાક્ષીએ પેલા આગંતુક બેંકના કર્મચારીને આ સવાલ પૂછ્યો. તેમણે સ્મિત કરતા કહ્યું, તમે ત્યાંના સંસ્કૃત શિક્ષક મનહરલાલને જાણો છો? હું તેમને બહુ સારી રીતે જાણું છું. ખરેખર? ક્યારથી વળી? સામે મીનાક્ષીએ પૂછ્યું. અરે વર્ષોથી. જો હું આવી ન શક્યો હોત તો તેમની સાથે પણ મેં આ પૈસા પાછા મોકલાવ્યા હોત. આ લ્યો, બાકીનું પરચુરણ આ કવરમાં મૂક્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે ઈઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુ. ઘણો આભાર, મીનાક્ષીએ કહ્યું અને કવર લઈ લીધું. બસમાં બેસીને તેણે કવર ખોલ્યું તો જોયું કે ગિરીશે પૂરેપૂરા 100 રૂપિયાનું પરચુરણ મૂક્યું હતું. પેલી ટિકિટના પૈસા બાદ કર્યા નહોતા જે તેણે બસમાં આપ્યા હતા. એક રાત્રે શાકભાજી કાપતા કાપતા ઇન્દુમાસી બોલ્યા, આ રવિવારે મીનાક્ષી ટ્યુશનમાં રજા રાખજે. કેમ માસી? છોકરાના કુટુંબે કહેણ મોકલ્યું છે, તેઓ આવીને આ રવિવારે તને જોવા ઈચ્છે છે. એ લોકો વલસાડના નથી, તેઓ અહીં અમદાવાદ જ રહે છે. તને શું લાગે છે આ બાબતમાં? તેમના પતિ રમણલાલે ટૂંકમાં જ આ મુદ્દો કહ્યો. મહત્વનું એ છે કે છોકરો સારો હોવો જોઈએ, પછી તે વલસાડનો હોય કે અમદાવાદનો, શું ફેર પડે છે? વરની પસંદગીમાં વળી એટલું બધું ચીબાવલા બનવાનું કે ડોળ કરવાનું શું હોય? હે, બોલો ને ભલા. મીનાક્ષી જાણતી હતી કે તેઓ એમ જ ઈચ્છતા હતા કે તેના વિવાહ જેટલા જલ્દી થાય તેટલું સારું. તરત જ તેણે કહ્યું, માસા, તમારી વાત તો સાચી જ છે. પછી શું ખરેખર એ વ્યક્તિ આવ્યો હશે કે પછી કોઈ જાણીતો વ્યક્તિ હશે? આ સવાલો તમારા મનમાં પણ અત્યારે એકદમ ઉમટવા લાગ્યા છે, પણ એનો જવાબ મળશે આ વિરામ બાદ. ત્યાં સુધી મારી સાથે એટલે કે આરજે આર સાથે જોડાયેલા રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હિન્દુ માસીએ તો વાત ચાલુ રાખતા કહ્યું, છોકરો એક બેંકમાં ક્લાર્ક છે, એ લોકો કંઈ બહુ ધનવાન નથી. મેં સાંભળ્યું છે કે તેમનો મોટો દીકરો અમેરિકા છે, પણ તે હજી 2 વર્ષ પછી જ પાછો ફરી શકે તેમ છે, તેથી તેઓ હવે બીજા દીકરાના લગ્ન લેવા તૈયાર થયા છે. તેમને એક દીકરી પણ છે, એ પરણી જાય પછી તેમને માથે કશો જ બોજ નહીં રહે. મને આશા છે કે તું કોઈ એન્જિનિયર કે મોટા ઓફિસરને પરણવા માટે જીદ નહીં કરે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં આ નવલકથા જેનું નામ છે ડોલર વહુ, અને મારા સ્વરમાં એટલે કે આરજી એઆરના સ્વરમાં. નામાસી, મારે એવી કોઈ માગણીઓ કરવી નથી, અને આ કુટુંબ ધનવાન નથી તો તેની પણ મને કોઈ ચિંતા નથી. જો જરૂર હશે તો હું મારી નોકરી ચાલુ રાખીશ. મને તો કેવળ સંતોષ જ જોઈએ છે. મીનાક્ષીની જે પોતાની આંતરિક ભાવના હતી તે જ તે વ્યક્ત કરી રહી હતી, એ ભાવના જેમાં તે પ્રામાણિકતાથી શ્રદ્ધા પણ રાખતી હતી. મીનાક્ષીને બસમાં જોયા પછી અને એ વાત જાણ્યા પછી કે તે પણ એ જ શાળામાં કામ કરી રહી હતી જ્યાં તેના પિતા હતા, ગિરીશને એકદમ જ પરણવાના કોડ ઉપડ્યા હતા. આમ તો નીલાબાએ કંઈ ગિરીશના લગ્ન માટે કદી વિચાર કર્યો જ નહોતો, પણ શ્યામનો પેલો પત્ર આવ્યો પછી પોતાનો વિચાર બદલવાની તેમને ફરજ પડી હતી. તેણે ચોખ્ખું લખ્યું હતું, મને તો ગ્રીન કાર્ડ મળતા 2 વર્ષ લાગશે, તો એટલા સમયમાં તમે લોકો ગિરીશને કેમ ન પરણાવી દો. આથી જ હવે નીલાબાએ ગિરીશ માટે માંગા સ્વીકારવા માંડ્યા હતા. જો કે ગિરીશને આ વિચારને ગંભીરતાથી લીધેલો જ નહીં, પણ હવે મીનાક્ષીની મુલાકાત થઈ ત્યારે તેણે પોતાના પિતાને લાગલું જ પૂછ્યું, બાપુ શું તમારી શાળામાં એક મીનાક્ષી નામની છોકરી કામ કરે છે? અને એનો જવાબ શું હશે એ તમે એને હું કલ્પી શકીએ છીએ, પણ સાચે જ શું જવાબ છે એ જાણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગિરીશના પ્રત્યુત્તરમાં એના પિતાએ કહ્યું, બહુ દેખાવડી છે, જાણે એક દેવી જ જોઈ લ્યો, બહુ સારી પણ છે, ખરેખર આપણા જ ગોળની છે, પણ છે વલસાડ. મનહરલાલે કહ્યું નહીં, પણ જાણી સમજી તો ગયા કે કંઈક રંધાઈ રહ્યું હતું. થોડો વખત તેમણે પોતાની આંખોને ને કાન ખુલ્લા રાખ્યા અને થોડા દિવસ પછી જ્યારે ગિરીશ ઘેર નહોતો ત્યારે પત્નીને કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીના, આજે મેં બંને જણાને બસમાં વાતો કરતા જોયા. મીનાક્ષી ખરેખર સરસ છોકરી છે, હું તેને સારી રીતે ઓળખું છું. તેના માતા પિતા હવે આ દુનિયામાં નથી, પોતાના કોઈ સગા સાથે તે અમદાવાદમાં રહે છે. આપણે વાત ચલાવીએ? જો આપણે લગ્નનું કહેણ મોકલીએ તો તેઓ એમ વિચારશે કે આપણામાં કોઈ ખામી છે. લગ્ન લાયક કુંવારા છોકરાની અભિમાની માએ ઉત્તર આપ્યો, તેમનો જ માગુ અહીં આવવા દો ને, તેમને જ માગુ નાખવા દો, પછી આપણે જોઈશું શું થાય છે તે. પણ આમ તો તે રુજુ હૃદયની જ સ્ત્રી હતી, તેથી નીલાબાને વિચાર આવ્યો, તેના તરફથી માગુ નાખશે કોણ? પોતાની પત્નીને સારી પેઠે ઓળખતા મનહરલાલે તેના આ વિરોધને અવગણ્યો અને ઇન્દુ માસીને કહેણ મોકલી આપ્યું. અને એ કહેણના જવાબમાં તો રવિવારે એ જોવા આવવાના હતા. શું થશે એ વાતોને હું તમને કહેવાનો છું, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અને આમ છોકરી જોવાનો કાર્યક્રમ ગોઠવાયો. ગિરીશની ઈચ્છા છોકરી જોવાની નહોતી. જતા પહેલા સુરભીએ તેને ચીડવ્યો, ભાયા હજી હમણાં સુધી તો આપણા ઘરમાં એક જ શિક્ષક હતા, હવે આપણે ત્યાં બબ્બે શિક્ષકો થશે. છોકરી જોયા વિના હું તારી વાતે કેવી રીતે સંમત થાઉં? મેં સાંભળ્યું છે કે તે છોકરી બાપુની શાળામાં જ કામ કરે છે. ખરેખર? એનું નામ શું? મીનાક્ષી દેસાઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથા આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ગિરીશ તો ખૂબ જ ખુશ થઈ ગયો. પહેલી જ મુલાકાતથી આ ખૂબસૂરત સ્વમાની છોકરી માટે એક વિશેષ લાગણી તેને થઈ આવી હતી. પણ તેને ફરીવાર કે વારંવાર મળવું સરળ તો નહોતું, અને આમ હજી તો તેની સાથે અછડતી જ ઓળખાણ હતી ને. અરે મીનાક્ષી, અહીં આવતો અને થોડો નાસ્તો લેતી આવજે. આવી રીતે બોલાવાયેલી મીનાક્ષી નીચું માથું રાખતી બહાર આવી. બેટા, અમારે માટે એક ભજન ગાઈશ? મનહરલાલે મીઠા સ્વરમાં કહ્યું. તેણે મોં ઊંચું કરી અને ગિરીશ સામે જોયું. એક શરમાળ સ્મિત આવ્યું અને પછી એક ભક્તિભાવપૂર્ણ ભજન ગાવા લાગી. નીલાબા અને સુરભી બંનેને મીનાક્ષી ખૂબ ગમી. રમણલાલે તો ખૂબ જ સ્પષ્ટતાથી મનહરલાલને કહ્યું, સર, મીનાક્ષી પાસે વલસાડમાં એક ઘર છે જે તેના લગ્ન માટે બાજુ પર મૂકી રખાયું છે. જો તમારો નિર્ણય અમને તુરંત જ જણાવશો તો તેના વેચાણ માટે અમે કંઈક વ્યવસ્થા કરી શકીશું. ઇન્દુમાસીએ ઉમેર્યું, મને નથી લાગતું કે મારે તમને જણાવવું પડશે કે મીનાક્ષી કેવી સારી છોકરી છે. તમે તો શાળામાં તેને દરરોજ જુઓ જ છો, તો બને તેટલું વહેલું તમે જણાવો તો તમારો ઘણો આભાર માનીશ. એક લગ્ન લાયક કુવારા છોકરાની માતાના અભિમાનમાં જબોળાઈને નીલાબાએ કહ્યું, અમે તમને આ બાબતે કાલે જ જણાવી દઈશું. અને પછી જવાબ શું હતો? મારે તમારે સૌને જાણવો છે, પણ આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નેબ્રાસ્કા ઓમાહામાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયો. તેણે ગ્રીન કાર્ડ માટે હવે અરજી પણ કરી દીધી. વકીલે તેને કહ્યું, એ કહેવું તો મુશ્કેલ છે કે આ વિધિ પૂરી કરતા કેટલો સમય લાગશે. કદાચ તરત પણ મળે, નહીં તો વર્ષો પણ લાગે. હવે તો લગભગ 2.5 વર્ષ વીતી ગયા, છતાં શ્યામ હજી ગ્રીન કાર્ડ મળવાની રાહત જોતો હતો. તેને પોતાનું કુટુંબ અને ભારત ખૂબ જ યાદ આવતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તેવા પણ કેટલાક લોકોને સારી રીતે જાણતો હતો જેમને ગ્રીન કાર્ડ મળી ગયા હતા. આ ગ્રીન કાર્ડ મળતાની સાથે તેઓ ભારત પાછા ગયા. ત્યાં 30 દિવસમાં 30 કન્યાઓ જોઈ લીધી અને આ બધા સરકસ પછી 1 અઠવાડિયાની અંદર તેમાંની કોઈ 1 કન્યા સાથે ઘડિયાળ લગ્ન પણ કરી લીધા. એટલું તો ખરું કે તેમણે આ કન્યાઓને રૂબરૂ મળવા જેટલો પ્રયત્ન તો કર્યો હતો. બાકી અહીં તો એવા પણ કોઈ કોઈ હતા જેમણે માત્ર કન્યાઓને ફોટા જ જોઈ કે વિડીયો જોઈને પણ લગ્ન કર્યા હતા. અત્યાર સુધીમાં શ્યામનો અમેરિકાની જીવનશૈલી પ્રત્યેનો મોહ અસરવા લાગ્યો હતો. પહેલા તેને જે કોઈ સગવડો ખૂબ જ અભિભૂત કરી દેતી હતી તે બધીને તે હવે સામાન્ય ગણવા લાગ્યો હતો. હવે તેને એકલતા વધુ ને વધુ સતાવતી હતી. પરણવાની તેને હવે તાલાવેલી જાગી હતી. પહેલા તો અમેરિકામાં કામ કરવાની બાબતે, ડોલરમાં કમાવાની બાબતે અને ગ્રીન કાર્ડ મેળવવાની બાબતે જ તે ગૂંથાઈ ગયો હતો. બીજા કોઈ વિચારો માટે તેને મગજમાં કોઈ સ્થાન ન હતું. પણ હવે જ્યારે તેને આ દેશમાં જીવનનો ક્રમ વ્યવસ્થિત રીતે ગોઠવાતો લાગ્યો, એક ધોરણ તેને મળી ગયું, તો હવે લગ્નનો વિચાર તેના મનમાં જ તાલાવેલી ઊભી કરે તો એમાં નવાઈ નથી. તેને મીનાક્ષી યાદ આવી અને તે ખરેખર તેને ખૂબ ગમી પણ હતી. જ્યારે તેને લગ્નની કોઈ યોજના ન હતી ત્યારે મીનાક્ષીને તે ખરેખર તદ્દન સાવ ભૂલી જ ગયો હતો અને હવે યાદ આવી હતી. શું થયું હશે? મીનાક્ષીનું

એ પણ તો તમારે ને મારે આ નવલકથાના ભાગમાં જ જાણવાનું છે. આ માટે તમે મારી સાથે જોડાયેલા રહો. વિરામ બાદ હું પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આમ તો વલસાડમાં પણ તેણે પોતાના મનની વાત તો રજૂ કરી જ ન હતી. તેને એમ પણ લાગ્યું હતું કે તેની લાગણીનો કદાચ પ્રતિભાવ ન મળે. હવે તે મીનાક્ષીનો વિચાર કરવા લાગ્યો કે અત્યારે શું કરતી હશે, શું તેના લગ્ન થઈ ગયા હશે, કદાચ ન પણ થયા હોય. તેને કુટુંબની તેની આર્થિક સ્થિતિ જોતા એ સંભવ જણાતું નહોતું. તો શું તે ક્યાંક નોકરી કરતી હશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન પર ડોલર વહુ નવલકથાના અંશો, અને જેના રચયિતા લેખિકા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. એક રાત્રે શ્યામને વિચાર આવ્યો. તેણે પોતાના તેના એટલે કે મીનાક્ષી પ્રત્યેની ભાવનાને એક પત્ર વડે રજૂ કરવી જોઈએ.

પણ પછી તેને પાછી ચિંતા થઈ, તે મારા માટે શું વિચારશે, પણ પત્ર લખવામાં વળી શું નુકસાન થશે. છેવટે તેના અવલોકનો અને તેના આવેશનો તકેદારી ઉપર વિજય થયો અને તેણે લખ્યું, પ્રિય મીનાક્ષી, મારો પત્ર જોઈને તને આશ્ચર્ય થશે. હું જાણું છું, પ્લીઝ મારી વાતને ખોટી રીતે લેતી નહીં. હું જે તને કહેવા ઈચ્છું છું તેના ઉપર વિચાર કરજે. છેલ્લા 2.5 વર્ષથી હું અમેરિકામાં છું. મને તું ખરેખર ખૂબ ગમે છે અને હું તારી સાથે લગ્ન કરવા ઉત્સુક છું. જો તું પણ મને પસંદ કરતી હોય અને મારી સાથે લગ્ન કરવામાં તને કશો વાંધો ન હોય તો શું તું હજી થોડો વખત મારે ખાતર રાહ જોશે? હું તત્કાલ તો ભારત પાછો ફરી શકું તેમ નથી, કારણ કે હજી મને ગ્રીન કાર્ડ મળ્યું નથી અને તેને માટે હજુ થોડો સમય લાગી શકે છે. જો તું રાહ જોવા અને મારી સાથે લગ્ન કરવા રાજી હોય તો તરત જ મને ઉપરના સરનામે પત્ર લખીને જણાવજે. જો તું મારા પ્રસ્તાવને નકારી પણ દઈશ તો પણ હું તને ખાતરી આપું છું કે સહેજે ગુસ્સો કરીશ નહીં. તને પસંદગી કરવાની સ્વતંત્રતા છે જ. ત્યારે તારે ત્યાંના બધા વડીલોને મારા પ્રણામ પણ કહેવાના અને તારો એ જ શ્યામ. પત્ર લખાઈ ગયો. હવે શું થશે એ વાતની અધીરાઈ આ વિરામ બાદ હું કહીશ. તમે અધીરાઈપણાથી એ જાણવા માટે ફરી જોડાજો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ઘણા બધા દિવસો વીતી ગયા, પણ મીનાક્ષીનો કશો પ્રત્યુત્તર આવ્યો નહીં. શું કોઈ બીજાના હાથમાં તે પત્ર પડ્યો હશે? જેણે તે વાંચી લીધો હશે? જો એમ થયું હોય તો તેની પ્રતિષ્ઠાને જે ધક્કો લાગ્યો હોય એ બાબતમાં પોતે અમેરિકા રહ્યા પછી જુદી જુદી દ્રષ્ટિએ મૂલવતો પણ થયો હતો. પણ ભલે થયો હોય ધક્કો, પણ વલસાડમાં તો લોકોનો અભિગમ જુદો જ હોય ને. પોતાની મૂર્ખાઈ માટે તેને પોતાને જ શરમ આવી. નકામી કોઈ નિર્દોષ સ્ત્રી માથે વગોવણી આવશે તો? છેવટે એક દિવસ એક કાગળ આવ્યો ખરો, પણ એ તો એ જ કાગળ હતો જે તેણે મોકલ્યો હતો. તેને ઉપર ટપાલ ખાતાએ નોંધ લખી હતી કે જે વ્યક્તિ માટે આ પત્ર હતો તે આ સરનામે રહેતી નથી. પત્ર ફાડી નાખીને શ્યામે પોતાના દિલના સ્વપ્નને પણ ફાડી નાખ્યું. તમે ને હું જાણીએ છીએ, શ્યામ ક્યાં જાણતો હતો કે મીનાક્ષી તો અમદાવાદમાં છે. એના ભાઈ ગિરીશ સાથેના લગ્નની વાત પર આપણે અટક્યા હતા. એ વાતનું શું થયું એ પણ તમારે જાણવું છે, પરંતુ એ આવતા એપિસોડમાં આપણે આ વાતને માણીશું. સમય થયો છે અલવિદા કહેવાનો. તમારા અભિપ્રાય આ નવલકથા કેવી લાગે છે, રેડિયો પર શું સાંભળવા ઈચ્છો છો? સમુદાયિક રેડિયો સ્ટેશન છે તો તમારા વિચારોને મહત્વ આપવામાં આવશે. આ માટે તમે 95-12-96-88 પર વોટ્સએપ કરો, ટેક્સ્ટ અથવા તો તમારા વોઇસ મેસેજમાં રેકોર્ડ કરીને મોકલી આપો. આ સિવાય એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ઈમેલ radiopalanpur@gmail.com પર તમે રેડિયો પાલનપુર સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સમાં લખીને પણ તમે શોધી અમારા એકાઉન્ટ પર DM અને સંદેશાઓ મોકલી શકો. આ સિવાય રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતમાં એ બિંદુને કેન્દ્રિત કરીને તમે અમને સાંભળી શકો છો ઇન્ટરનેટના માધ્યમથી. ગૂગલ પ્લે સ્ટોર પરથી તેમજ આઈફોન હોય તો આઈટ્યુન સ્ટોર પરથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી વિશ્વના કોઈપણ ખૂણામાં ઇન્ટરનેટના માધ્યમથી અમને સાંભળી પણ શકો અને બીજા મિત્રોને અમારી વાતો સાંભળવા માટે કહી શકો છો. તો અલવિદા દોસ્તો, ફરી મળીશું 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: अभी आपने सुना कार्यक्रम स्वामी की दादी, और अब इसी के साथ हम आज के कार्यक्रम को विराम देने की आपसे आज्ञा चाहेंगे। तो अपने मित्र अजीत को
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता, जगमंधु, चेतना और मंजू कुमारी जी के साथ विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
4: કોઈ એક નગરમાં એક સુથાર રહેતો હતો। તેને સુથારી કામ આવડતું જ નહોતું। એથી તેણે વિચાર્યું બાજુના કોઈ ગામમાં જઈને નવેસરથી ધંધો ચાલુ કરવો। આથી તે અને તેનું કુટુંબ ચાલી નીકળ્યા। રસ્તામાં પોતાના બચ્ચાને જન્મ આપવાની પીડાથી તરફડતી હતી। સુથાર

0: રાણીએ કહ્યું, થોભો, આપણે આ ઊંટડીની મદદ કરવી જોઈએ. અને તે રોકાય છે અને ઊંટડીની મદદ કરે છે. ઊંટડી એક બચ્ચાને જન્મ આપે છે. નાના બચ્ચાને અને ઊંટને લઈને સુથાર અને તેનું કુટુંબ આગળ વધે છે. સુથાર ઊંટોનું ભરણ પોષણ કરવા લાગ્યો. એ રોજ ઊંટોને લઈને નજીકના ઉપવનમાં ચરાવવા માટે લઈ જતો. આ ઊંટોમાં પેલું ઊંટનું બચ્ચું પણ હતું. તે બચ્ચું ઘણું તોછડું અને અભિમાની હતું. એ દરેક વખતે બધા ઊંટોથી પાછળ રહી જતું. સુથારે એના ગળે ઘંટડી બાંધી હતી, જેથી એ છૂટું પડી ગયું હોય ત્યારે એનો અવાજ સાંભળીને એને શોધી શકાય. વડીલ ઊંટોએ એ બચ્ચાને સલાહ આપતા કહ્યું, અલ્યા, આ નિર્જન વગડામાં તારે અમારી સાથે જ રહેવું. તું છૂટું પડી જઈશ તો આ ઘંટના અવાજને કારણે ગમે તે હિંસક પ્રાણીની નજરમાં આવી જઈશ. એ વખતે અમે તને બચાવી નહીં શકીએ. ઊંટનું બચ્ચું નાદાન અને છકેલું હતું. તેણે વડીલ ઊંટોની વાતને ધ્યાનમાં ના લીધી. એણે કદી જંગલના વાઘ, વરુ કે સિંહને જોયા ન હતા, તેથી તે તોછડાઈથી બોલ્યું, મને શું થવાનું છે? તમે નાહકની મારી ચિંતા કરો છો. એક સાંજે ઊંટોનું ટોળું ચારો ચરીને પાછું ફરી રહ્યું હતું. ત્યારે આ ઊંટનું બચ્ચું હંમેશની જેમ એકલું ચરતું પાછળ રહી ગયું. તેની ઘંટડીનો અવાજ સાંભળી એક સિંહ ત્યાં આવી પહોંચ્યો. સિંહે જોયું કે ઊંટનું બચ્ચું ચરી રહ્યું છે, તેથી તે એક ઝાંખરાની વાડ પાછળ સંતાઈ રહે છે. પેલું બચ્ચું ચરતું ચરતું આ ઝાંખરાની વાડની નજીક આવે છે. ત્યાં આવતા જ સિંહ તેના પર તરાપ મારીને તેને મારી નાખે છે. અનુભવી વડીલોના હિતવચન ન માનનાર અણસમજુ ઊંટે છેવટે પોતાના પ્રાણ ખોયા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: પક્ષીઓનો રાજા ગરુડ હતો. ગરુડ મોટે ભાગે ભગવાન વિષ્ણુ પાસે રહેતો, એટલે પક્ષીઓ નવા રાજાની શોધમાં પડ્યા. એકવાર હંસ, પોપટ, બગલા, કોયલ, ચાતક, કુવડ, મોર, પારેવા, કુકડા વગેરે પક્ષીઓએ સભા ભરી. સભામાં પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષીરાજ ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ. તે હવે અહીં રહે એમ લાગતું નથી. તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી. જેને આપણી ચિંતા ન હોય, જે આપણું રક્ષણ ન કરી શકે, તેવાને આપણે રાજા માનવાથી શો લાભ? કહ્યું છે કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વહાણની પેટે તજી દેવા જોઈએ. તે પછી બધા પક્ષીઓએ વિચાર કરીને એક પ્રભાવશાળી ચહેરાવાળા ગોવળને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. તેના રાજ્યાભિષેકની ગોઠવણ કરવા માંડી. મંડપ બંધાવ્યો, યજ્ઞવેદીની રચના કરી, રંગોળી પુરાવી, 108 ઔષધિઓ મંગાવી, નદીઓના સંગમના પવિત્ર જળથી સુવર્ણ કલશ ભરાવ્યા, સિંહાસન ગોઠવ્યું, મંગલવાદ્યો વાગવા લાગ્યા એટલે ગોવળ આવીને સિંહાસન પર બેઠો, બધા ગીતો ગાવા લાગ્યા, બધા પટ્ટાણી આવવાની વાટ જોતા હતા. એવામાં એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવ્યો અને પક્ષીઓનું ટોળું જોઈ નીચે ઉતર્યો. તેણે પૂછ્યું, આ બધું શું છે? શા માટે અહીં ભેગા થયા છો? શાનો ઉત્સવ છે આ? પક્ષીઓ બોલ્યા, ભાઈ, આપણા રાજા ગરુડ અહીં રહેતા નથી, એટલે નવા રાજા તરીકે આ ગુવળની વરણી કરી છે. આજે રાજ્યાભિષેક કરવાનો છે. હવે તું કહે, તને કેમ લાગે છે? સારું થયું કે તું પણ સમયસર આવી પહોંચ્યો. બધાની વાત સાંભળી કાગડો હસીને કહેવા લાગ્યો, મોર, હંસ, કોકિલ, સારસ જેવા સુંદર અને મુખ્ય પક્ષીઓ હોવા છતાં તમે દિવસે જોઈ ન શકે એવા આંધળાને રાજા બનાવો છો. વળી તેનું રૂપ તો જુઓ, મોટા ડોળા, વાંકું નાક, પાંડુ પૂંછડું કેવું ભયંકર છે. સ્વભાવ પણ કેવો નિર્દય છે. ગરુડ જેવો ગુણવાન રાજા હોવા છતાં

તમે ઘુવણને રાજા બનાવો છો એમાં મારી સંમતિ નથી. ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે પણ આપણે તેના નામે શત્રુઓને ડરાવી શકીએ તેમ છીએ. પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું. એટલામાં ઘુવણની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ઘુવડ બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિઘ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ઘુવણની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે. ત્યાં તો ઘુવડે લાલ આંખ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખ્યું, હું તને જોઈ લઈશ. આજથી તું મારો જન્મ જન્માંતરનો શત્રુ છે. એમ કહી ઘુવડ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો. ઘુવડ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા. ઘુવડે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો. રાત પડે એટલે ઘુવડ વડના ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર ઊંઘતા કાગડાઓને ઝડપી લે. પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે ઝંપે. આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો. વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ઘુવડ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ઘુવડ આગળ તેમનું કંઈ ચાલ્યું નહીં. આથી કાગડાઓના રાજાએ સભા ભરી અને પોતાના મંત્રીમંડળ સાથે આવી પડેલી વિપત્તિ માટે ચર્ચા કરી. એક મંત્રીએ કહ્યું, શત્રુઓ સાથે છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે. સંધિ, વિગ્રહ, યાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધિ ભાવ. આ બધામાં હું સંધિ પસંદ કરું છું. બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી. બીજાએ કહ્યું, હું સંધિ નહીં, લડી લેવા માંગુ છું. આપણે શક્તિમાં નાના છીએ, પરંતુ સિંહ હાથી કરતાં કદમાં નાનો હોવા છતાં વિજયી બને છે. ત્રીજાએ કહ્યું, હું યાન પલાયનમાં માનું છું. નાહક યુદ્ધમાં સંહાર કરી એકબીજાનો નાશ કરવો હિતાવહ નથી. વળી યુદ્ધમાં કોનો વિજય થશે એ અચોક્કસ હોય છે, માટે અહીંથી પલાયન કરી બીજે રહેવા જવું સારું. ચોથાએ કહ્યું, હું આસનમાં માનું છું. એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું ને જે આવે તેને ઝડપી લેવું. આ આસનના ઉપાયથી મગર હાથી જેવા મોટા પ્રાણીને પણ ખેંચી જાય છે. પાંચમાએ કહ્યું, હું સંસ્ત્રયમાં માનું છું. આપણી સંખ્યા અને બળ જોતા બીજાની નાના મોટાનો વિચાર કર્યા વિના જેની મળે તેની સહાય લેવી યુદ્ધ કરવું. કાગ રાજાએ છેલ્લે વયોવૃદ્ધ મંત્રીને પૂછ્યું, આપ કેમ બોલતા નથી? આપ અનુભવીને જે ઉપાય યોગ્ય લાગે તે કહો. વયોવૃદ્ધ છઠ્ઠો મંત્રી બોલ્યો, મહારાજ, જે મંત્રીઓએ ઉપાયો કહ્યા તે બધા જ રાજનીતિને અનુકૂળ ઉપાયો કહ્યા છે, પરંતુ આ સમયે મને દૈવી ભાવ એટલે ઉપરથી મૈત્રીનો દંભ કરવો અને સમય આવે શત્રુનો નાશ કરવો એ ઉપાય યોગ્ય લાગે છે. કાગ રાજાએ બધાને આ વયોવૃદ્ધ મંત્રી કહે તેમ કરવા સમજાવ્યા. વૃદ્ધ મંત્રીએ કહ્યું, તમે બધા મારા ઉપર હુમલો કરો, મને ઘાયલ કરો અને પેલા પર્વત પાસે ઘુવડની ગુફા આગળ નાખી આવો, પછીનું કામ હું કરી લઈશ. બધા કાગડાઓએ ભેગા થઈ આ વૃદ્ધ મંત્રીના થોડા ઘણા પીંછા તોડી નાખી લોહી કાઢ્યું અને પેલા ઘુવડની ગુફા આગળ મૂકી આવ્યા. રાત્રે ઘુવડે ગુફામાંથી બહાર નીકળતા જ આ ઘાયલ થયેલા કાગડાને જોયો અને પૂછ્યું, તું અહીં ક્યાંથી? શત્રુના જ બારણામાં ક્યાંથી આવી પડ્યો? તારી આવી દશા કોણે કરી? મહારાજ, હું આપને શત્રુ માનતો નથી. મેં કાગડાઓ આગળ તમારા વખાણ કર્યા એટલે બધા કાગડાઓએ ભેગા થઈને મારી આવી દશા કરી. હું આપને શરણે આવ્યો છું. લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ઘુવડને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ઘુવડ શિકારે નીકળે અને પરોળીએ પાછો આવે ત્યારે કાગડા માટે કંઈ ને કંઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું

ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ઘુવડ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગ રાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું. પવનનો સપાટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતા જ ગુવળ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ગુવળ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ગુવળ બળી માર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓનો સદાને માટે અંત આવ્યો.

મોટું સરોવર હતું. આ સરોવરની નજીકમાં એક જૂનું ઉજ્જડ બની ગયેલું નગર હતું. અહીં મનુષ્યોનો વસવાટ રહ્યો ન હોવાથી સમય જતાં અસંખ્ય ઉંદરડાઓએ આ સ્થળે વસવાટ કર્યો હતો. આ ઉંદર નગરીથી ઘણે દૂર એક ગાઢ જંગલ હતું. આ જંગલમાં હાથીઓનું એક મોટું ટોળું રહેતું હતું. એક વિશાળકાય ગજરાજ આ ટોળાનો રાજા હતો. એકવાર બિલકુલ વરસાદ ન પડ્યો, એથી જંગલના નદી નાળા અને તળાવ સુકાઈ ગયા. હાથીઓને પીવાના પાણીના સાંસા પડવા લાગ્યા. પાણીની શોધ કરતા હાથીઓને આ ઉજ્જડ નગરની પાસેના સરોવરની ભાળ મળી. તેથી હાથીઓનું આખું ટોળું પેલા સરોવર ભણી ચાલી નીકળ્યું. માર્ગમાં પેલી ઉજ્જડ ઉંદર નગરી આવી. પાણી માટે ઉતાવળા થયેલા હાથીઓએ આ ઉંદર નગરીની વચ્ચે થઈને દોડવા લાગ્યા. દોડતા હાથીઓના પગ તળે ઘણા ઉંદરના ચગદાઈ ગયા અને મરી ગયા. ઘણા છુંદાઈને ઘાયલ થયા. કેટલાય ઉંદરડાઓના દર ભાંગીને ખેદાન મેદાન થઈ ગયા. હાથીઓના ગયા પછી બાકી રહેલા બધા ઉંદરોએ સભા ભરી. એક વૃદ્ધ ઉંદરે કહ્યું, આ દુષ્ટ હાથીઓએ અહીંથી જતી વખતે આપણામાંથી ઘણાને મારી નાખ્યા, પણ જો તેઓ પાછા ફરતી વખતે અહીંથી પસાર થશે તો આપણામાંથી કોઈ જ બચી શકશે નહીં, માટે અત્યારે જ આનો કંઈક ઉપાય શોધવો જોઈએ. છેવટે બધાએ વિચાર કરીને એક વયોવૃદ્ધ ઉંદરને હાથીઓને વિનવવા મોકલ્યા. વૃદ્ધ ઉંદર કેટલાક સાથીઓને લઈને હાથીઓના ટોળા પાસે પહોંચી ગયો. તેણે ગજરાજને પ્રણામ કરી અને બોલ્યા, મહારાજ, આપ જેમ આ હાથીઓના રાજા છો તેમ હું સઘળા ઉંદરોનો આગેવાન છું. આપ સૌ અમારાથી ઘણા મોટા અને શક્તિશાળી છો. આપની આગળ અમે નાનકડા જંતુ જેવા છીએ. અહીંથી થોડે દૂર આવેલી ભૂમિમાં અમે વંશ પરંપરાથી કુટુંબ કબીલા સાથે વસેલા છીએ. આપ સૌ અહીં પાણી પીવા આવ્યા તે વખતે અમારામાંના ઘણા ઉંદરો આપના પગતળે છુંદાઈને મૃત્યુ પામ્યા છે. આથી હવે અમે આપને એક વિનંતી કરવા આવ્યા છીએ. ગજરાજે કહ્યું, ભાઈઓ, તમારી શી માંગણી છે? વૃદ્ધ ઉંદરે કહ્યું, ગજરાજ, જો આપને અમારા ઉપર દયા આવતી હોય તો આપ પાછા ફરો ત્યારે અમારી ભૂમિમાં થઈને ન જતા બીજે માર્ગેથી જજો. એથી અમારા સૌના

0: જીવ બચી જશે. આપ આટલી કૃપા કરશો તો અમે તમારો ઉપકાર કદાપી ભૂલીશું નહીં. વળી અમે પણ ક્યારેક તમારા કામમાં અવશ્ય આવીશું. ગજરાજે કહ્યું, તમે નાનકડા જીવ, અમારા કામમાં શું આવવાના? પરંતુ ભલે, હવે પાછા ફરતી વખતે અમે દૂરના બીજા માર્ગેથી જઈશું. વૃદ્ધ ઉંદર અને તેના સાથીઓ હરખાતા પાછા ફર્યા. આ વાતને કેટલાક વર્ષ વીતી ગયા. નજીકના એક રાજાને પોતાની સેના માટે હાથીઓની જરૂર પડી. તેણે હાથીઓ પકડવા માટે પોતાના માણસોને જંગલમાં મોકલ્યા. આ માણસોએ જંગલના મોટા અને ઊંડા ખાડા ખોદ્યા અને ઘાસથી ઢાંકી દીધા. હાથીઓનું ટોળું આ ખાડા ઉપર ઢાંકેલા ઘાસ પર આગળ ચાલ્યું કે તેમાંના ઘણા હાથીઓ ખાડામાં પડ્યા અને ફસાઈ ગયા. રાજાના માણસોએ આ બધા હાથીઓને જાડા દોરડા વડે મોટા મોટા જાળ સાથે બાંધી દીધા. એ પછી એ માણસો રાજાને સમાચાર આપવા માટે નગરમાં પાછા ગયા. જાળ સાથે બંધાઈ ગયેલા હાથીઓમાં ગજરાજ પણ હતા. તેને ચિંતા થઈ કે હવે આ બધાને છોડાવવા કઈ રીતે. એટલામાં તેને પેલા ઉંદરના યાદ આવ્યા. પકડાયેલા ટોળામાંથી બચી ગયેલા એક હાથી મારફતે ગજરાજે પેલા ઉંદરોને સંદેશો મોકલ્યો. હાથી પર આવી પડેલી આફતની વાત સાંભળતા જ હજારો ઉંદરો ત્યાં દોડી આવ્યા. તેઓ પોતાના તીણા દાંતો વડે હાથીઓના દોરડા કાપવા માંડી પડ્યા. તેમણે જોતજોતામાં બધા દોરડા કાપી નાખ્યા અને બધા હાથીઓને બંધનમાંથી મુક્ત કર્યા. ગજરાજે બધા હાથીઓ વતી ઉંદરોનો આભાર માન્યો. બીજા દિવસે રાજાના માણસો હાથીઓને પકડીને લઈ જવા માટે મોટા કાફલા સાથે જંગલમાં આવ્યા. પણ અહીં એકેય હાથી નહોતો. અહીં માત્ર ઝાડ અને કપાયેલા દોરડા જ પડેલા હતા.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો. અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ લાવી છું આજે એક નવી જ વાર્તા. મહારાષ્ટ્રના એક નાના એવા શહેરમાં રહેતો એક રિક્ષા ડ્રાઈવર, જે માંડ માંડ કરીને એનું જીવન નિર્વાહ કરતો હતો. એક સાંધે ત્યાં તીર તૂટે એવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે આ ઓટો રિક્ષા ચલાવનાર ભાઈએ તેના મોટા દીકરાને ભણતો ઉઠાડી દેવાનો નિર્ણય કર્યો. શાળાએ જઈ શિક્ષકને વાત પણ કરી, પરંતુ છોકરો હોશિયાર હતો એટલે શિક્ષકે છોકરાનો અભ્યાસ આગળ વધારવા માટે એના પિતાને સમજાવ્યા અને આ રિક્ષા ડ્રાઈવર ભાઈ માની પણ ગયા. એક દિવસ કોઈ પોલીસવાળાએ આ રિક્ષા ડ્રાઈવર પાસે લાંચ માંગી. રોજનું કમાઈને રોજ ખાતા હોય અને એમ કોઈને થોડીક પણ લાંચ આપવી પડે તો કેવી તકલીફ પડે, એ તો જેણે અનુભવ્યું હોય એને જ સમજાય. રિક્ષા ડ્રાઈવરે ઘરે આવીને બધી વાત કરી. પેલા છોકરાને આ વાતથી ખૂબ આઘાત લાગ્યો. એણે ત્યારે જ નક્કી કર્યું કે મારે મોટા થઈને અધિકારી બનવું છે અને લોકોની મદદ કરવી છે. જ્યારે છોકરાએ પરિવારના બધા જ સભ્યોને એના સપના વિશે કહ્યું ત્યારે બધા લોકોએ કદાચ હસ્યું પણ ખરા અને મજાક પણ બનાવી, પરંતુ છોકરો તો એના જીવનનું ધ્યેય નક્કી કરી ચૂક્યો હતો. એ છોકરાએ હવે પોતાની પૂરી શક્તિ સરકારી અધિકારી બનાવવા માટે લગાવી દીધી. UPSC ની પરીક્ષા પાસ કરીને સીધા જ કલેક્ટર બનવા માટે તેણે તનતોડ મહેનત કરી. પોતાનો ખર્ચો નીકાળવા માટે તે ભણતા ભણતા એક હોટલમાં વેઇટર તરીકે કામ પણ કરતો. જ્યારે તે કોલેજ કરતો હતો ત્યારે ઘણી વખત એવું પણ બન્યું કે 2 થી 3 દિવસ સુધી તેને ખાવાનો કંઈ જ મેળ ન પડે તો પણ તે માત્ર ચા પાણીથી પણ ચલાવી લે, કારણ કે એને તો માત્ર એની મંઝિલ દેખાતી હતી. UPSC ની પરીક્ષા માટે ઓછામાં ઓછા 21 વર્ષની ઉંમર જરૂરી છે. આ છોકરાએ 21 વર્ષ અને 8 દિવસ પૂરા કર્યા પછી UPSC ની પરીક્ષા આપી. પ્રથમ પ્રયાસમાં જ વિશ્વની સૌથી અઘરી ગણાતી પરીક્ષા એણે પાસ કરી લીધી અને એ છોકરો માત્ર 21 વર્ષની ઉંમરે ભારત દેશનો સૌથી યુવાન IAS ઓફિસર બની ગયો. મહારાષ્ટ્રના જાલણના વતની આ છોકરાનું નામ છે અંસાર શેખ. મિત્રો, અંસાર એ સતત પુરુષાર્થના સથવારે એના ધ્યેયને એણે હાંસલ કર્યું અને માતા પિતાને ગૌરવ અપાવ્યું. માણસ નક્કી કરે અને દ્રઢ મનોબળની સાથે જો મહેનત કરે તો આ જગતમાં કશું જ અશક્ય નથી. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 9512-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વાહલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી, ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી ચોમાસુ લીલ પણ હવે તો કાળી પોપડીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાં જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. એસીની વયે ધૂસતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદું કરી વાંચવા માંડ્યું. સ્વસ્તી શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી અખંડ સૌભાગ્યવતી રે.

અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મન મોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબ

તમારી કમાણીમાં બરકત નેરજે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં ચ્યાં જાજુ લખવા રહેવાનું છે. ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમ્યા જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્લવારતું મન છે. અક્ષરો અને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 ઇંગ્રેજી ભણેલો ને માસ્ટરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળલાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત, તને મારા વાસ્તે જે ફરિયાદો રહી છે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ, કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્ટર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત, પણ કરમમાં લખેલા ડોળિયા તે જીયા ક્યાંથી ખાવાના. પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવ્યું તે વેચી ખાધું. તમને એવું કેમ લાગતું રહ્યું કે હું તમને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાળની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ, પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ ઉસીના પૈસાએ લોકને ચાલતો, એટલે તારી ખેત જાણે કેડે હું પૈસા માગતા રહેલો. લોક ઉસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉચીને હારું વસન નાખતા આવે, ત્યાં હું ચા જવાનો હતો. આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર. હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણી વાર આંકરા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા. તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કાંઈ લાગણી વિનાનો બોથડ કે જડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું તુચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂજતું રૂજ્યું તને જેમ કરીને દાખવું, મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય હું ચાઈન કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમરાય લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા

અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું. તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી, પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘાને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા પછી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા, ક્યાંથી આવ્યું હશે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અળગા? આઘા પાસા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું ને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું હતું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના, માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તે દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શહેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને. તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જડજડ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાંય લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો, એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત હસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો ત્યારે તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉશીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને ટેમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા.

મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે, ને મહી માતાના સોગન મારા એ ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈ લે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું. પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ, હું બધું હઠાવવા આકરો થઈને ઘરોકવા માંડતો. ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું. એણે તો કામ કુટવામાં આડે હક ભાળ્યું જ નથી. એમાંય રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પૂર્ણ નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંછાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. હોય તને શાંત પાડતા કહે છે કે પાકતા એ લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું. પણ ક્યાંથી થાય લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન હારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાઈ જ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતાય ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાસા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘીપાછી કરી શકતું નહીં. ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા બે દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહેઠો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી, ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે, ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ત્યાંથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા, ને દૂધની ભેંસો વેચી

ને એવા દેવા ભરેલા, તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેટ છૂટી પડેલો, તું ભાંગલા પગે પાછો વળી ગયેલો, એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં બેસીને ભણવાના પૈસા જોઈડા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને બબ્બે તન કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને ભજવતું, ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ સોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભઈ, પણ હવે તો બોધ ગઈને થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા? હે, મેં રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી, તારી સમજણમાં એ આવી જશે. આપણી તો નાતરિયા નાથ. હું 40ની જોવનાઈમાં ગર્ભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વળમાગી સલાહ આલેલી, લવજી ભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું ન ભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી. હવ હારાવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી. પણ જશને માથે જૂતિયાવાળી કેત હાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ઓલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીસરા પેટની. જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ, દોષ કોનો? જેવા આપણા નસીબ, મેઠા વેલાના તુમડામાંય કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનોય ટકટકારોય. તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા, જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાત થયેલો, પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી, એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું, તાણે આ તો મગતરા જેવડું ગામ, એને તણાતા વાર થાય કઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરીમાંથી નેર પાસે 4 રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાંના તારી ધોરી ન જેવા તે પોણી પાઈને ઉસરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું, પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો, કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. જ્ઞાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે.

દાદાના જમીન ઘર હાચવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ? ઘટફણમાં જે બેઠું છું એ મારા કર્મ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ હાલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામકર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના, તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી. એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહે એટલા દન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું. પણ મને શેર ન જ સતું ને આપણ બેને ઊભા રે ના બને. ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તો મારે તો આ લગડા તળેની લક્ષ્મીજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે. પણ જમાનો બદલાયો ને શહેરમાં ઉસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું, લોક તો બેઉ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે કે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારાએ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે. આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું. લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો. દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું આલશે. જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો હાલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા? જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ધૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નીકળ્યા. કોઈએ પકડાવી હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા. શું શણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણીયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ વળ્યા. બારણું જાણે જોજનું છેટવું હોય એમ એ હાફી ગયા. શેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું.
બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: खोल खोल।
1: नाइन्टी पॉइंट फोर एफएम रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના મનગમતા કૃષિ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપ જાણો જ છો કે અવારનવાર વિવિધ વિષયો લઈને અમે ઉપસ્થિત થઈએ છીએ કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને એવી જ રીતે આજે આપણે વાત કરવાના છીએ મત્સ્ય ઉદ્યોગ થતી આર્થિક ઉપાર્જન. હવે આજે મત્સ્ય ઉદ્યોગ છે જેનાથી અમે આપણે વધુમાં વધુ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકીએ તેની વિસ્તૃત માહિતી માટે આપણી સાથે અહીંયા જોડાયા છે ડૉક્ટર પ્રકાશભાઈ પટેલ સાહેબ. હું સાહેબનો પરિચય આપું તો તેઓ સહ

0: સંશોધન વૈજ્ઞાનિક, સંશોધન નિયામક શ્રીની કચેરી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. ડોક્ટર સાહેબને મળીએ અને મિત્રો એ સમજવાનો ખાસ પ્રયત્ન કરીએ કે જે મત્સ્ય ઉદ્યોગ છે એના થકી હું કઈ રીતે આર્થિક ઉપાર્જન વધુમાં વધુ કરીને ઓછી મને તકલીફ પડે એનો આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. પ્રકાશભાઈ, હવે આમ તો મત્સ્ય ઉદ્યોગ એ વિષય નવો નથી, પણ મત્સ્ય ઉદ્યોગ થકી આર્થિક ઉપાર્જન વિશે આપણે જ્યારે વાત કરવાના હોય તો મત્સ્ય પાલન આપની દ્રષ્ટિએ કોને કહેવાય? અને મને જેમ હતું કે માછીમાર અને મત્સ્ય પાલન એક જ છે, તો એ બંને અલગ કઈ રીતે પડે છે? ત્યાંથી કાર્યક્રમની શરૂઆત કરો.
1: ખૂબ સરસ બેન તમારો પ્રશ્ન, કે જનરલી આપણે માછીમારી કરતા હોઈએ છીએ કે ફિશિંગ કરતા હોઈએ છીએ, તો જે મચ્છીમારો છે એ જાર અથવા તો બોટ, નાની હોડી કે મોટી બોટ, અથવા તો છીછરા પાણીમાં કે કિનારા ઉપર ઉભા રહીને માછલીની જારનો ઉપયોગ કરીને જે કુદરતી સ્ત્રોત જેવા કે દરિયામાંથી, નદીમાંથી કે મોટા જળાશયોમાંથી જે માછલી પકડતા હોય છે એને આપણે માછીમારી કહેતા હોય છે. જ્યારે તમે પૂછ્યું કે ભાઈ મચ્છીમારી એ મત્સ્યપાલનથી કેમ અલગ પડે છે, તો મત્સ્યપાલનની અંદર આ માછીમારીથી જે કંઈ માછલી પેદા થાય છે કુદરતી સ્ત્રોતમાંથી મળે છે, અને જે કંઈ માછલી પેદા થાય છે એ જે વિશ્વની ડિમાન્ડ છે, વિશ્વની માંગ છે, એને આપણે પૂરી કરી શકીએ એમ નથી. એટલા માટે આપણે તળાવો તૈયાર કરીને કે પાંજરા પદ્ધતિથી યોગ્ય ટ્રીટમેન્ટ આપીને જે માછલીની જાતો છે કે જેનો આપણે ઉછેર કરી શકાય એવી માછલીની જાતો, ઝીંગાઓ કે શેવાળ કે ક્લેમ કે ઓસ્ટર, એવી જેની ડિમાન્ડ છે વિશ્વમાં, એનો આપણે જે ઉછેર કરતા હોઈએ છીએ એને આપણે મત્સ્યપાલન કહેતા
0: હોય છે. અને મત્સ્યપાલનમાં મેં પણ સમજ્યું છે સાહેબ કે જેમ આપણે ઝીંગા કે એવી તમે માછલીનું નામ આપ્યું જેનાથી આપણા માછીમારોને ફાયદો થતો હોય છે, પણ કેટલાક નિષ્ણાંતો એવું પણ કહે છે કે જે મત્સ્યપાલન છે એ કેટલાક પ્રકારનું હોય છે, એમાં કયા કયા પ્રકાર હોય છે સાહેબ?
1: મત્સ્યપાલનના જે પ્રકારોની વાત કરી ભાઈ, તો ખરેખર માછલી મત્સ્યપાલન અથવા એક્વાકલ્ચર જેને આપણે કહીએ છીએ, તો એક્વાકલ્ચરને જુદી જુદી પદ્ધતિથી વર્ગીકૃત કરી શકાય. એક તો પાણીની ખારાશના આધારે આપણે વર્ગીકૃત કરીએ, તો એક તો મીઠા પાણીનું મત્સ્યપાલન છે કે જેની અંદર મીઠું પાણી એટલે વધુમાં વધુ કદાચ એમાં ખારાશ હોય તો 0.5 PPT જેટલું હોઈ શકે, પણ 0.5 PPTથી જે ઓછી ખારાશ હોય એવા પાણીને આપણે એને મીઠું પાણી કહેતા હોય છે. અને મીઠા પાણીના જે સ્ત્રોતનો ઉપયોગ કરીને, એટલે કે કોઈ જળાશય હોય તો પાંજરા પદ્ધતિથી પણ કરી શકીએ, અથવા નાના તળાવો તૈયાર કરીને આપણે જે માછલી ઉછેરતા હોય છે એને આપણે મીઠા પાણીનું મત્સ્યપાલન કહેતા હોય છે. બીજા પ્રકારની જે વાત કરી એ ભાંભરા પાનનું મત્સ્યપાલન. હવે ભાંભરું પાણી એટલે બેન એવું કહેવાય કે જેની અંદર નદી અને દરિયો જ્યાં મળતા હોય એ વિસ્તારની અંદર ભાંભરું પાણી હોય, કે એ પાણીની ખારાશ દરિયા કરતા ઓછી અને મીઠા પાણી કરતા વધારે હોય, એટલે જનરલી આપણે એને 0.5 PPTથી લઈને 20 PPT સુધીને આપણે જનરલી ભાંભરું પાણી કહેતા હોય છે. અને આ ભાંભરા પાણીના ઉપયોગ કરીને આજે ઝીંગા ઉછેર પણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ભાંભરા પાણીનો ઉપયોગ કરીને આપણે પાંજરા પદ્ધતિથી મોટા તળાવ તૈયાર કરીને ઝીંગા સાથે પાંજરા પદ્ધતિથી બીજી એવી માછલી છે, સીબાસ છે, મિલ્કફિશ છે, એને પણ આપણે ઉછેર કરી શકીએ છીએ. અને ત્રીજું જે મત્સ્યપાલનની વાત કરી એ આપણે એને કહીએ મેરીકલ્ચર અથવા તો દરિયાનું મત્સ્યપાલન, કે દરિયો એટલો બધો વિશાળ છે કે જેની અંદર આપણે તળાવ તો બનાવી નથી શકતા, પણ એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા મોટા પાંજરાઓ કે જેની અંદર બહુ મોટી સાઇઝની માછલીઓ, પપ્પેનો છે, કોબિયા છે, એવી માછલીઓનો આપણે ઉછેર કરી શકીએ, જેને મેરીકલ્ચર કહીએ છીએ, દરિયાનું ઉપરનું મત્સ્ય ઉછેર. હવે એ પણ કરી શકાય. આજકાલ સીવીડની પણ વાત કરું તો સીવીડની જે જલજ વનસ્પતિ છે, દરિયાની વનસ્પતિ, જેનું આજે વિશ્વમાં ખૂબ જ ડિમાન્ડ છે અને આપણા રોજબરોજની જીવનમાં પણ એનો ઉપયોગ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જાપાનમાં તો એનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે, એવી સીવીડનું પણ કલ્ચર આપણે દરિયામાં કરી શકીએ છીએ. તદુપરાંત એવા ઘણી બધી ચીપલાની જાતો છે, એ પણ આપણે દરિયાની અંદર કરી શકીએ. એટલે આ રીતે મત્સ્યપાલનને આ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ પાણીની ખારાશના આધારે. બીજી રીતે જો વર્ગીકૃત કરવું હોય તો આપણે કહીએ કે ભાઈ એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કઈ ટેકનોલોજી વાપરીને આપણે કરીએ છીએ, તો જેની અંદર આપણે ટ્રેડિશનલ પદ્ધતિ કહીએ કે સામાન્ય તળાવ બનાવીને ખેડૂતો બહુ ઓછા પ્રમાણમાં બિયારણ નાખીને ખોરાક પણ બહુ ઓછો આપતા હોય, એવું જે કહીએ એવું પરંપરાગત રીતે આપણે ટ્રેડિશનલ ફિશ ફાર્મિંગ પણ કરતા હોય છે. બીજું સેમી ઇન્ટેન્સિવ, કે જેની અંદર આપણે કહીએ કે મધ્યમ કક્ષાનું ટ્રીટમેન્ટ આપવાની, મધ્યમ ખર્ચો જેમાં ઓછો હોય એવું સેમી ઇન્ટેન્સિવ ફાર્મિંગ પણ થાય, એની અંદર સારા ખોરાક પણ હોય છે, પણ એની જે ઇન્ટેન્સિટી છે એ થોડી મધ્યમ કક્ષાની હોય છે, એટલે એને આપણે સેમી ઇન્ટેન્સિવ પ્રકારનું પણ ઓછા મધ્યમ ખર્ચાનું પદ્ધતિનું મત્સ્યપાલન પણ કહેતા હોય છે. અને ત્રીજું કહીએ તો

0: સઘન મત્સ્ય પાલન કે જેની અંદર સુપર ઇન્ટેન્સિવ કહેવાય કે જેની અંદર હાઈ સ્ટોકિંગ ડેન્સિટી હોય, મત્સ્ય બીજ વધારે પ્રમાણનું સ્ટોકિંગ કરવાનું, એમાં ઓટોમેશન પણ હોય, એમાં સારા પ્રકારના ખોરાક પણ આપવામાં આવતા હોય અને પાણીની ગુણવત્તા જાળવવા માટે આજકાલ તો એઆઈનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. તો એ રીતે જેનું ટ્રીટમેન્ટ આપીને કરવામાં આવતું હોય છે એને આપણે સુપર ઇન્ટેન્સિવ કે ઇન્ટેન્સિવ પ્રકારનું મત્સ્ય પાલન
1: સાહેબે ત્રણ વસ્તુ ખાસ આપણને કીધી, મીઠા પાણીથી પણ આપણે મત્સ્ય ઉદ્યોગ કરી શકીએ, પછી ભાભરા પાણીની પણ વાત કરી અને દરિયાઈ પાણીની પણ સાહેબ આપણે વાત કરી. મીઠા પાણી થકી મત્સ્ય પાલન કઈ રીતે કરી શકાય અને હું અથવા મારા કોઈ પણ માછીમારો હોય એ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકે એના વિશે વાત કરશો?
0: ખૂબ સરસ ક્વેશ્ચન છે બેન. આજકાલ જે આપણે કહીએ બ્લુ ઇકોનોમિકની વાત ચાલે છે, ભારતની અંદર આપણે લીલી ક્રાંતિ કરી, સફેદ ક્રાંતિ કરી, એટલે કે દૂધ ઉત્પાદન પણ સારું કર્યું, ખેતી ઉત્પાદન પણ કર્યું અને હવે સરકાર શ્રી જેને કે નીલ ક્રાંતિ એટલે બ્લુ ઇકોનોમિક. તો મિત્રો આજકાલ જે કંઈ માછીમારીથી જે માછલી પકડાય છે એના કરતાં હાલની તારીખમાં વિચારીએ તો વિશ્વની અંદર 50% વધારે માછલી આપણે એક્વાકલ્ચર એટલે કે મત્સ્યપાલનથી પેદા કરીએ છીએ. હવે બેનને જે ક્વેશ્ચન કીધો કે ભાઈ મીઠા પાણીનું મત્સ્યપાલન કરીને આર્થિક ઉપાર્જન કેવી રીતે કરી શકીએ, તો આપ જાણો છો તેમ ગુજરાતમાં 2340 કિલોમીટરનો દરિયાકાંઠો છે, તેનો અંદાજિત 89,000 હેક્ટર વિસ્તારની અંદર તો આપણું ભાંભરું પાણી છે અને બીજી વાત કરું તો નદીઓ અને ગામ તળાવો. આજકાલ દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર લગભગ ગામે ગામ ગામ તળાવો ઉપલબ્ધ છે અને સરકારશ્રીએ જે પાણીના સંચયના ભાગરૂપે જે કંઈ તળાવો બનાવે છે ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં નાના ચેકડેમો બનાવે છે, તળાવો બનાવે છે, તો આ બધા તળાવો આપ જોતા હશો તો મોટાભાગના પડતર હોય છે. જ્યારે મિત્રો પડતર તળાવો હોય ત્યારે એની અંદર ખરેખર તમે જોતા હશો આલ્ગી થઈ જતી હોય છે, એક પ્રકારની જલજ વનસ્પતિ થઈ જતી હોય છે અને આવા તળાવો ખડાયેલા તળાવો થઈ જતા હોય છે. પણ જો આની અંદર એક જાગૃતિ લાવીને દરેક યુવાનો જો આની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી જો મત્સ્યપાલન કરશે તો મને 100% ખાતરી છે કે એની અંદર આપણે સારું એવું આર્થિક રીતે ઉપાર્જન કરી શકીએ એમ છીએ. જેમ બેને વાત કરી તો મીઠા પાણીના મત્સ્યપાલનમાં વાત કરું તો ઇન્ડિયન મેજર કાપ જે કટલા, રોહુ, મ્રિગલ આ ત્રણ જે ભારતીય માછલીઓ મેજર કાપની જે માછલીઓ છે એનું મોટાભાગે કલ્ચર થાય છે અને ટોટલ ભારતના જે ઉત્પાદન છે એમાં 90% જે મીઠા પાણીની માછલી પેદા થાય છે આપણી ઇન્ડિયન મેજર કાપ છે. તદુપરાંત ચાઇનીઝ કાપ પણ છે, સિલ્વર કાપ છે, કોમન કાપ છે, તેમજ ગ્રાસ કાપ. જે મેં કીધું કે ગામ તળાવ માટે મિત્રો જો ગ્રાસ કાપને અંદર નાખવામાં આવે કટલા, રોમ, રીગલના સાથે તો આપણે ગામ તળાવ પણ ચોખ્ખા રહેશે અને જે તળાવની અંદર કુદરતી વનસ્પતિ છે એ ઘાસ કાપનો એક ખોરાક છે. તો મિત્રો આ રીતે આપણે જે કુદરતી ખોરાકનો ઉપયોગ કરીને જો માછલી પેદા કરીએ તો આપણો ખર્ચો પણ ઓછો આવી શકે, એટલે આ રીતે ગામ તળાવનો પણ આપણે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરીએ તો મને ખાતરી છે કે એની અંદર અમે લોકો નવસારી જિલ્લાની અંદર ઘણા એવા ગામ તળાવો હતા કે જેને અમે સજીવન કર્યા, ગામના ગ્રુપો બનાવ્યા, મંડળો બનાવ્યા યુવાનોના અને એમને તાલીમ આપીને એવા ગામ તળાવોને સારી રીતે આજે પ્રોડક્ટિવ થઈ ગયા છે. એમાં માછલી પણ પેદા 6-7 ટન 2 હેક્ટરમાંથી કરતા હોય છે અને નાના તળાવો તૈયાર કરીને પણ આપણે 0.5 હેક્ટરનું તળાવ, 1 હેક્ટરનું તળાવ એવું કરીને આપણે કાર્પ માછલી સાથે પાંજરા પદ્ધતિથી પંગસિયસ અને તિલાપિયા બંને પણ સાથે રહીને કરી શકીએ એમ છીએ અને એનાથી તમારું ઉત્પાદન પ્રતિ હેક્ટર 9 ટન સુધી આપણે લઈ શકીએ એમ છીએ. એટલે આ રીતે આર્થિક ઉપાર્જનની વાત કરી અને સાથે સાથે મત્સ્યપાલનની અંદર પણ જો ખેડૂતોને ભાવ નથી મળતા, ઘણી વખત એમ કહે છે પંગસિયસ માછલીનું એટલું બધું ઉત્પાદન થાય છે કે એને ભાવ નથી મળતા, તો મિત્રો આજકાલ માછલીની પણ ડિમાન્ડ વધતી જાય છે, લોકો એક પૌષ્ટિક આહાર તરીકેની એક માંગ છે વિશ્વની અંદર, ભારતમાં પણ એક ઘરગથ્થુ ડિમાન્ડ ઊભી થઈ છે. તો આમાં પણ વેલ્યુ એડિશન કરીને ફિશ સ્ટીક, ફિશ સમોસા, ફિશ પિઝા એવી પૌષ્ટિક તૈયાર આહાર તૈયાર કરીને પણ આપણે આવી વાનગીઓ તૈયાર કરીને મને ખાતરી છે કે આવું જો આપણે પીરસશું અને લોકોને આપીશું તો 100% જે લોકો ખાય છે એ લોકો માટે એક પૌષ્ટિક આહાર તૈયાર થશે અને આર્થના વેલ્યુ એડિશન કરીને પણ આપણે આર્થિક ઉપાર્જન કરી શકીએ એમ છે.
1: તો ડોક્ટર સાહેબ હવે જેમ તમે પણ જવાબમાં કાર્પ માછલી ઉછેર વિશે વાત કરી, કાર્પ માછલી ઉછેરના જે વિવિધ તબક્કા છે એના વિશે અમારા માછીમારોને કહેશો આપ?
0: કાર્પ માછલીના જે ઉછેરના વિવિધ તબક્કાની વાત કરી તો શરૂઆતનું જે સ્ટેજ કહીએ તો દરેક ઉછેર માટે ચાહે ખેતીવાડી હોય કે ગમે તે હોય એની અંદર બિયારણની જરૂર પડતી હોય છે. એમ માછલીને પણ સારું બિયારણ, સુધારેલી જાતોનું

0: બિયારણ એ પણ જરૂરી છે. એટલે પહેલાં તો હેચરી હોય, અને હેચરીમાંથી જે બચ્ચા આવતા હોય છે એને આપણે સ્પોનમાંથી જે ફ્રાય બનાવીએ અને ફ્રાયમાંથી યર્લિંગ બનાવીએ, એમ નર્સરી અને રિયરિંગ યુનિટ એ પહેલો એક તબક્કો છે. અને આ રિયરિંગ યુનિટથી તૈયાર થયેલા આપણા ફિંગરલિંગ કે યર્લિંગ એ આપણા ગ્રો આઉટ પોન્ડ, એટલે કે જેમાં આપણે માર્કેટેબલ સાઇઝની જે માછલી તૈયાર કરવાની હોય એ ગ્રો આઉટ પોન્ડની અંદર આપણે ઉછેરતા હોય છે. એટલે આના બે તબક્કા છે, એક મત્સ્ય બીજ ઉછેર તબક્કો અને બીજું આપણો ગ્રો આઉટ પોન્ડનો તબક્કો કે જેની અંદર માર્કેટેબલ સાઇઝની આપણે માછલી તૈયાર કરી શકીએ.
1: બરાબર છે. અને જેમ પણ આપણા સાહેબ એમ કીધું ગ્રો આઉટ પોન્ડની જે વાત કરી કે જે આપણે તળાવમાં સાહેબ માછલી ઉછેરી શકીએ, કાર્પ માછલી જે સાહેબ તમે ક્યારના વાત કરી રહ્યા છો એની કઈ જાત તળાવ માટે પસંદગી કરવી જેને તમે ગ્રો આઉટ પોન્ડ કહી રહ્યા છો, તો એના વિશે થોડીક માહિતી આપશો.
0: કાર્પ માછલીમાં જે મેં તમને અગાઉ પણ કીધું કે ઇન્ડિયન મેજર કાર્પમાં ત્રણ જાતો છે, એક છે આપણી કટલા છે, બીજી છે રોહુ છે, ત્રીજી છે મ્રિગલ છે. જ્યારે અન્ય વિદેશી કાર્પની વાત કરું તો કોમન કાર્પ છે, ચાઇનીઝ કાર્પમાં સિલ્વર કાર્પ છે, અને જે વાત કરી હતી મેં ઘાસ કાર્પ, જે તળાવની અંદર જે કંઈ વનસ્પતિ પેદા થાય છે એને સારી રીતે જે કુમરા પાન હોય છે એને ખાઈને જે પોતાનો વિકાસ કરતી હોય છે. ઘાસ કાપની વાત કરું મેં તો ઘાસ કાપ પોતાના વજનનું 5 ગણો જેટલો ખોરાક તરીકે લેતું હોય છે. એટલે તળાવની અંદર તમારું ઘણી વખત તો ઘાસ કાપને જો અંદર રાખી હોય તો આપણે તળાવની અંદર ઘાસ પણ ચોખ્ખું થઈ જાય, તળાવ ચોખ્ખું રહેશે અને આખું વર્ષ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. સાથે સાથે કટલારો મ્રિગલ છે એ ઝૂપ્લેંગટોન એટલે કે પ્રાણીજન્ય પ્લાવકો માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય છે એને પણ ખોરાક તરીકે આરોપતા હોય છે. સાથે સાથે આ પ્રાણીજન્ય પ્લાવકો જઈએ ઝૂપ્લેંગટોન એનો ખોરાક ફાયટોપ્લેંગટોન હોય એટલે માઇક્રો આલ્ગી હોય છે. તો આ માઇક્રો આલ્ગીને માઇક્રો ઓર્ગેનિઝમ ખાશે અને માઇક્રો ઓર્ગેનિઝમને આ માછલીઓ ખાશે. એટલે આપણે ઓછા ખર્ચની અંદર એટલે કે પૂરક આહાર ઓછો આપીને આ માછલીઓનો જો કટલા રોહ મ્રિગલનો આપણે કરવામાં આવે, સાથે સાથે મિશ્ર જાતિમાં આપણે સાથે સાથે સિલ્વર કાર્પ છે, ઘાસ કાર્પ છે, કોમન કાર્પ છે એને જો કરીએ તો આપણે સારામાં સારું ઉત્પાદન અંદાજિત 1 હેક્ટરની અંદર 4-5 ટન આપણે માછલીનું ઉત્પાદન લઈ શકતા હોય છે. સાથે સાથે આને સાથે આપણે ઝીંગા પણ કરી શકીએ એમ છીએ. એટલે મેક્રોબિકેમ રોઝનબર્ગી આપણા જે ઝીંગા છે મીઠા પાણીના એના પણ કરી શકીએ છીએ. સાથે સાથે આ જ તળાવની અંદર આપણે પાંજરા પદ્ધતિથી એ જ તળાવમાં પંગસિયસ અને તિલાપિયાને જો કરશું તો જે પંગસિયસ માછલી છે એ વધારે ખોરાક ખાવાવાળી છે, એને પૂરક આહાર જોઈએ છે તો એની જે અગાર નીકળશે એમાંથી જે એક્સક્રીટા નીકળશે એનાથી તળાવની ફળદ્રુપતા વધશે અને એની અંદર જે કટલા રોહ મ્રિગલને મેં કાર્પ માછલીઓ કીધી એનો જે ખોરાક માટેને જે પોષક તત્વો જોઈએ, નાઇટ્રોજન જોઈએ, કાર્બન જોઈએ, એ માછલીની અગારનો ઉપયોગ કરીને પંગસિયસની અગારનો ઉપયોગ કરીને એનો એમોનિયામાંથી નાઇટ્રોજન કન્વર્ટ થશે, એ રીતે કુદરતી આહાર પણ તૈયાર થશે અને એક સાયકલ તૈયાર થશે. એટલે બેન હું તો કહું છું કે અમારું જે મત્સ્યપાલન છે ખાસ કરીને મીઠા પાણીનું મત્સ્યપાલન એ ડિફોલ્ટ રીતે ઓર્ગેનિક પ્રકારનું મત્સ્યપાલન છે, એમાં બહુ કોઈ કેમિકલ વપરાતા નથી, એમાં કોઈ એવી દવાઓ પણ નથી વપરાતી. એટલા માટે આ મત્સ્યપાલનથી આપણે સારામાં સારું આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ અને સારામાં સારું પૌષ્ટિક આહાર પણ લોકોને પીરસી
1: શકીએ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્ય ઉદ્યોગ દ્વારા આર્થિક ઉપાર્જન. વિરામમાં જતાં પહેલાં સાહેબે જે માહિતી આપી ને એમાં મને સરસ માહિતી એ લાગી સાહેબ કે તળાવને ચોખ્ખું કરી દેશે. તો જ્યારે પણ મત્સ્ય ઉદ્યોગ આપણે કરવો હોય તો મત્સ્ય બીજ સંગ્રહ કરતાં પહેલાં તળાવને જો તૈયાર કરવું હોય તો સાહેબ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ?
0: બહુ સરસ વાત કરી બેન તમે કે એ બહુ જરૂરી છે. કારણ કે એવું નથી કે ભાઈ આપણે માછલી તળાવમાં માછલીના બિયારણ રાખીને માછલી 2 કિલોની થઈ જાય એવું નથી હોતું મિત્રો. આમાં પણ ખેતીવાડી કે અન્ય જે આપણી ખેતીમાં કે બીજા ઉછેરમાં જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે એ પણ જરૂરી છે. એટલે આમાં પાણીની ગુણવત્તા પણ બહુ જરૂરી છે. એટલે જ્યારે તળાવ તૈયાર કરવાનું હોય એમાં 2 રીતે હોય છે કે જો તમારા એક પાક લઈ લીધું તમારું તળાવ કંટ્રોલ કન્ડિશનમાં છે કે જેમાંથી આપણે પાણી કાઢી શકીએ એવું છે તો એને પહેલા પાક લીધા પછી તળાવને સૂકવવું જોઈએ, એની ખેડ કરવી જોઈએ. આમ કરવાથી મિત્રો જે હવામાનનો ઓક્સિજન છે એ તળાવના તળિયે સુધી જશે અને આગળના પાકના કારણે જે કંઈ અંદર ઓક્સાઇડ હોય છે, જે કંઈ સલ્ફાઇડ હોય છે કે બીજા ઝેરી વાયુઓ જે હોય છે એમોનિયા પ્રકારના એનું ઓક્સિડેશન થશે અને તળાવની તળિયું એકદમ શુદ્ધ બનશે. ત્યારબાદ જો ઘણી વખત એવું હોય છે કે ભાઈ આપણે તળાવને ખાલી કરી ન શકતા, ગામ તળાવ હોય કે જેમાં પાણી ભરેલું હોય છે, તો આવા તળાવની અંદર આપણે ખરેખર જે આગળ ઘણી વખત હોય છે કે કેનાલનું પાણી લેતા હોય એમાં સારી ફિલ્ટર સિસ્ટમ ના હોય તો વીડ ફિશ જેને આપણે કહીએ પરચુરે માછલીઓ એ પણ અંદર આવી જતી હોય છે. સાથે સાથે ઘણી બધી શિકારી માછલીઓ પણ અંદર આવી જતી હોય છે તો પહેલાં તો આપણે આ માછલીઓને પણ દૂર કરવી જોઈએ. સાથે સાથે એમાં ઘણી વખત

0: વનસ્પતિ એ પણ પુષ્કળ હોય, એને પણ આપણે દૂર કરવી જોઈએ. પછી એના પછી ચૂનાનો છંટકાવ કરવો જોઈએ. આજે તળાવની પાણીની પીએચ બહુ અગત્યની છે માછલી ઉછેર માટે. મોટાભાગના આપણે કહીએ તો જળચર પ્રાણીઓ છે 7.5 થી લઈને 8.1ની પીએચમાં સારામાં સારો એનો વિકાસ થતો હોય છે, એટલે આપણે એનો ચૂનાનો છંટકાવ પણ કરવો જોઈએ. બીજું તમે વાત કરી પોષક તત્વોની, તો જમીનની સુધારણા, એટલે કે જમીન જો સારી હશે તો પાણીની ગુણવત્તા સારી હશે. એટલે એની અંદર કેવા પ્રકારના કાર્બન કેટલા પ્રમાણમાં છે, ફોસ્ફરસ કેટલો છે, નાઇટ્રોજન કેટલો છે, એ પ્રમાણે આપણે એની અંદર ખાતરો પણ નાખવાના થતા હોય છે. કુદરતી ખાતર જે આપણે છાણિયું ખાતર છે એ પણ નાખવાનું થાય છે, એટલે એ પણ એક તબક્કો છે. એટલે જ્યારે માછલીનું બિયારણ આપણે કરતા હોય છે, નાખતા હોય છે, એ પહેલાં તળાવને આપણે વ્યવસ્થિત રીતે આ રીતે દરેક તબક્કામાં ધ્યાન રાખીને તળાવને તૈયાર કરવાનું હોય છે. અને જ્યારે પોષક તત્વોથી ભરપૂર એવું પાણી, જ્યારે ફળદ્રુપ પાણી તૈયાર થશે, ત્યારબાદ આપણે મત્સ્ય બીજનું સંગ્રહ કરવાનો.
1: બરાબર છે. પણ ડૉક્ટર સાહેબ, જે અમારા માછીમારો છે એમને પ્રશ્ન એવો થતો હોય કે ઘણી વખત જલીય વનસ્પતિ પણ નીચે હોય છે, શું એ નુકસાન કરે અથવા તો એને દૂર કરવાના અમે કયા પગલાં લઈ શકીએ?
0: હા, બહુ સરસ ક્વેશ્ચન. જલીય વનસ્પતિ બહુ મોટું નુકસાન કરે છે. આમ તો જલીય વનસ્પતિ એટલા માટે થઈ જાય છે કે એમાં માછલી નથી. શરૂઆત પર જો પહેલી વખત તમારો ક્રોપ કરવાનો હોય ત્યારે ગામ તળાવ પણ તમે જોતા હશો તો બહુ ખડાયેલા હોય છે. તો આવી જે જલીય વનસ્પતિમાં સપાટી ઉપર તરતી વનસ્પતિ પણ હોય છે, જેવી રીતે અઝોલા, લેમના એ પ્રકારની છે, તો એને આપણે જો દૂર કરવી હોય તો મિકેનિકલ પદ્ધતિ છે કે આપણે એક વાંસનો મોટો વાંસ લઈ બે બાજુ દોરડું બાંધી અને આપણે ઢસડીને બહાર કાઢીએ તો પણ આ બધી નીકળી જતી હોય છે, નેટિંગથી પણ નીકળી જતી હોય છે. ઘણા આપણા ખુરપી કે ઉખ હોય છે કે દાંતરડું હોય છે એનાથી પણ એના ડાળખા કાપીને દૂર કરી શકાય. ઘણી વખતે વીડ કટર આવે છે, મશીન આવે છે, એક પ્રકારનું એવું કટર હોય, ધારદાર કટર હોય છે, મશીનથી ચાલતો, એમાં બોટ સાથે લઈને પણ આપણે વધારે જો વનસ્પતિ હોય તો દૂર કરી શકીએ. બીજું રાસાયણિક પદ્ધતિ પણ છે, જેવી રીતે 2,4-D છે, એનો પણ આપણે છંટકાવ કરીને આપણે કરી શકીએ છીએ. ગ્લાયફોસેટ છે, એનો પણ સિમેજાઇન છે, એટલે એને પણ કેટલી વનસ્પતિ છે એના પ્રમાણમાં આપણે રાખીને આપણે 4 થી 10 કિલોગ્રામ આ કેમિકલનો ઉપયોગ કરીને આપણે એને દૂર કરી શકીએ છીએ. પણ જેનું પ્રમાણ છે એ તળાવની અંદર વનસ્પતિનું પ્રમાણ કેટલું છે એના આધારે આ કેમિકલનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે જ્યારે આપણે આ કેમિકલ નાખવાના થાય ત્યારે જનરલી એને આપણે 2 કિલોથી લઈને વધુમાં વધુ 10 કિલો પ્રતિ હેક્ટરે આપણે નાખી શકતા હોય છે. એટલે એના પહેલાં તો મેકેનિકલ પદ્ધતિ વાપરવાની, પછી રાસાયણિક પદ્ધતિ વાપરવાની. અને મેં તમને કીધું કે જૈવિક કંટ્રોલ, તો માછલી ખુદ આમાં આનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે. એવી ઘાસકાપ પણ જો આપણે નાખીએ તો આપણી વનસ્પતિ ઘણી બધી કંટ્રોલ થઈ શકે છે, એટલે આ રીતે આપણે કંટ્રોલ કરી.
1: બરાબર. પણ ડૉક્ટર સાહેબ, હવે તમે જે માછલી ઉછેર વિશે વાત કરી રહ્યા છો, અને માછીમારોને પણ હું કહી દઉં કે ઘણી વખત સાહેબ એવું થતું હોય ને કે અન્ય શિકારી માછલીઓ અંદર હોય, કેટલાક ડૉક્ટર અને નિષ્ણાંત એવું કહે છે કે આ અન્ય શિકારી માછલીઓને દૂર કરવી જોઈએ. મારો પ્રશ્ન એ છે કે કેમ દૂર કરવી જોઈએ, અને જો દૂર કરવી જ જોઈએ એટલી જરૂરી હોય તો કઈ રીતે દૂર કરી શકાય?
0: આમ તો શિકારી માછલી કે પરચુરણ માછલી, કે ઘણી માછલીઓ જે પરચુરણ હોય છે કે જે શિકાર નથી કરતી, પણ એક તો આપણું મત્સ્ય પાલન મેઇન ટાર્ગેટ છે આપણી જે નક્કી કરેલી જાતની માછલીને મોટી કરવી છે. આપણે બીજી માછલીને મોટી નથી કરવી કે જેની માર્કેટમાં ડિમાન્ડ છે. હવે સિમ્પલ છે કે જ્યારે આપણે જે બિયારણ નાખતા હોઈએ એ બિયારણમાં સાથે જો આ બધી પરચુરણ માછલીઓ હોય તો પહેલાં તો જગ્યા રોકે, બીજું ખોરાકની અંદર હરીફાઈ કરે. ચલો ખોરાકની અંદર હરીફાઈ કરતી તો ખોરાક આપણે આપી દઈએ, એનો વાંધો નથી, પણ ઓક્સિજન જે તળાવમાં પાણીમાં ઓગરેલો ઓક્સિજન છે એમાં પણ કોમ્પિટિશન થશે. એટલે આપણું જે ડિઝાયર માછલી છે જેને આપણે ઉછેરવી છે એ માછલી માટે પણ ઓક્સિજન ઓછો પડશે, ખોરાક પણ એ ખાઈ જશે, એટલે આપણે ખોરાકનો ખર્ચો થશે. સાથે સાથે માછલી માટે એનો ખોરાકની જગ્યા અને એનું એક્સક્રીટા, એનું ફિકલ મેટર બધું એ તળાવની અંદર છોડે છે. એટલે એમોનિયા પણ માછલી છોડતી હોય તો એ એમોનિયા પણ છોડશે ને પાણી ગંદુ કરશે, સાથે સાથે પોતાની ફિકલ મેટર છોડશે ને પાણીને ગંદુ કરશે. એ રીતે આ માછલી ખોરાકમાં પણ હેરિફાઈ કરે છે, જગ્યા પણ રોકે છે અને પાણીને પણ ગંદુ કરે છે. એટલા માટે બેન આપણે આ માછલીઓને 100% કાઢવી જોઈએ. એટલે આવી બધી પરચુરણ માછલીઓ પણ કાઢવી જોઈએ. અને ઘણી શિકારી માછલી હોય છે, જેવી રીતે ફ્રેશ વોટર શાર્ક છે, સિંગી છે, કેટફિશ છે, મરેલ છે, આ માછલીઓ પણ વહેલા પ્રજનન કરતી હોય છે. એટલે આપણે માછલી જ્યારે આપણી કાર્પ માછલીઓ નાખવાની હોય એ પહેલાં મોટું બિયારણ થઈ ગયું, એટલે આપણે નાના બચ્ચાને ખાઈ જાય. એટલે એટલા માટે આપણું જે કહેવાય ને કે સર્વાઈવલ, જીવંત દર સારો મળે

0: અને આપણી માછલી જે ડિઝાયર માછલી છે એનો સારામાં સારો ઉછેર થાય એટલા માટે આપણે પરચુરણ માછલીઓ મિત્રો કાઢવી જ જોઈએ. અને ત્યારબાદ જ આપણે આપણી જે માછલીને જે ઉછેરવાની છે એના યોગ્ય સાઈઝના બિયારણ.
1: આમ તો સાહેબ એવું કહી શકાય કે તમારી પાસે એટલું બધું સરસ જ્ઞાન છે કે એમ થાય કે હજી પણ ઘણા બધા પ્રશ્નો પૂછી લઉં, પરંતુ સાહેબ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરથી આપ અહીંયા પધાર્યા અને અમારા જે દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપી, એ પહેલાં મારે તમારી પાસેથી જો ધારો કે મત્સ્ય ઉદ્યોગને લઈને કોઈ સંદેશો લેવો હોય તો હું લઈ શકું સાહેબ? એક સંદેશો આપશો?
0: મારો એક જ સંદેશો છે મિત્રો કે જેવી રીતે આપણો પડોશી દેશ જેમ ચાઇના એટલો બધો એગ્રેશન સાથે, એમ હમણાં જ તમે જોતા હશો કે ટકલામેકન ડેઝર્ટ છે, ડેઝર્ટની અંદર મિત્રો એને રણની અંદર ખારું પાણી, એટલું બધું ખારું પાણી, એટલી બધી આલ્કલિનિટી હતી, એવા પાણીને એને પોતાની ટેકનોલોજી વાપરીને એમાં એ પાણીને તૈયાર કર્યું અને એની અંદર હજારો ટન એટલે કે 30,000 મેટ્રિક ટન જેટલી માછલી પેદા કરી, ઝીંગા પેદા કર્યા. એવા ટકલામેકન ડેઝર્ટમાં જો એ લોકો કરી શકતા હોય તો મિત્રો ભારતની અંદર, ગુજરાતની અંદર આપણો એટલો બધો વેટલેન્ડ વિસ્તાર છે કે જેની અંદર યુવાનોએ ખરેખર અવેલેબલ ટેકનોલોજી, જેટલી ટેકનોલોજી છે એનો એકદમ જાગૃત થઈને એકદમ એગ્રેશન સાથે આપણે કલ્ચર પણ કરવું પડશે, સાથે સાથે આપણું ડોમેસ્ટિક માર્કેટ વધે, પર કેપિટા કન્ઝપ્શન વધે, એટલા માટે આપણે જે વેલ્યુ એડિશનની મેં વાત કરી એ પણ મિત્રો કરવું પડશે. એટલે હું એટલું કહી શકું મિત્રો મારા અનુભવથી કે મત્સ્ય ઉદ્યોગની અંદર, મત્સ્યપાલનની અંદર ખૂબ જ ડિમાન્ડ છે અને આ ફિલ્ડની અંદર બ્લુ ઇકોનોમિક જે કહીએ એનો માટેનો એક ઉત્તમમાં ઉત્તમ ઝરિયો છે. એટલે મિત્રો, યુવાન મિત્રોએ તો આની અંદર ખાસ ઝંપલાવવાની જરૂર છે, જે દેશની આર્થિક સદ્ધરતાને એકદમ પરિપૂર્ણ કરશે અને જે રોજગારીના પ્રશ્નો છે એ પણ આપણા સોલ્વ થશે.
1: જી સાહેબ, અને ખરેખર તમે જે સરસ સુંદર મજાનો સંદેશો આપ્યો તે બદલ તમારો આભાર. આપ ગાંધીનગરથી અહીંયા પધાર્યા અને અમારા માછી
2: અભી ન જાઉં છોડ કર

હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. પાંચમા ભાગમાં તમારું સ્વાગત છે. પ્રિય લ્યુસી ટ્રેનમાંથી ઉતરીને લખવો શરૂ કરેલો તે અધૂરો પત્ર આજે 2 મહિના પછી પૂરો કરવા બેઠું છું. વચ્ચે પ્રોફેસર સાહેબને મેં મોકલેલ ડાયરીના ઉતારાઓ તે પણ વાંચ્યા હોય તો સારું. આ પત્ર આજે લખવાનું યાદ આવ્યું તેના કારણમાં આગળ વર્ણવ્યું છે તે શ્વાનમંડળ જેવા ચિત્રનું પુનઃદર્શન છે. હું જ્યાં બેઠો છું ત્યાં લખ્યું છે સોબદરા બાગાન, પછી બીતુબંગા અને નીચે પેલા ટપકા. બીતુબંગાને તો તું હવે ઓળખતી હોઈશ તેમ માની લઉં છું. સોબદરા બાગાન એટલે એક પરમ સૌંદર્યમય રાજકુમારી, શ્રી કૃષ્ણની બહેન, સુભદ્રાનો બાગ. એ દ્વારિકામાં હોવો જોઈતો હતો પણ અહીં છે તે આ બીતુબંગાની કલ્પનાને કારણે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

બીતુ બંગાને તો તું હવે ઓળખતી હોઈશ તેમ હું માની લઉં છું. શોભધરા બાગાન એટલે પરમ સૌંદર્યમય રાજકુમારી શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાનો બાગ. એ દ્વારિકામાં હોવો જોઈતો હતો, પણ અહીંયા છે બીતુ બંગાની કલ્પનાને કારણે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. અમારા કેન્દ્રથી એકાદ માઇલ દૂર એક નાનકડું ચર્ચ છે. પાદરી થોમસ નીચે તળેટીમાં રહે છે. હું અહીં ફરવા આવું ત્યારે ક્યારેક થોમસ મળે તો હું તેની સાથે ચર્ચના પગથિયે બેસું છું. ચર્ચથી થોડે નીચે ઉતરતા એક તળાવડી પાસે

બીતુમંગાનો સર્જેલો આ શોભદરા બાગાન અહીંથી દૂર દૂર સુધી ટેકરીઓની હારમાળા જોઈ શકાય છે. તું તો આ સ્થળનું સૌંદર્ય જુએ તો તસવીરો ખેંચતી જ રહે. પેલા ટપકાનું ચિત્ર તે બીતુબંગાનું પોતાનું પરિચય ચિહ્ન હશે તેમ માનું છું. તેઓ આવું ચિહ્ન શા માટે કરે છે? મેં પૂછ્યું નથી. હવે બીજી વાર એ ચિત્ર જોયા પછી પૂછવાનું મન થાય છે. જે જાણીશ તે તને લખીશ. પત્ર પૂરો કરીને હું પાછો જવા નીકળ્યો. સાંજ ઢળતી હતી. થોડી વારમાં અંધકાર ઉતરી આવશે. આશ્રમે પહોંચીને સીધું રસોડે જવું પડશે. હું જરા ઉતાવળે ચાલ્યો. ત્યાં સામેથી બીતુબંગાને આવતા જોયા. ક્યાં ઉપડ્યા બેઉ જણ? મેં પૂછ્યું. બાગાન, બેઉએ જવાબ આપ્યો. હું વધુ કંઈ પૂછું તે પહેલાં તે આગળ નીકળી પડ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજે અંજલિની સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા

સંદેશાઓને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સંધ્યા ઢળતા હું ઘરે પહોંચ્યો. મારા વાંસની દિવાલો અને લીંપણવાળા સુઘડ ઘરમાં આવીને મેં પત્ર કવરમાં મૂકીને સરનામું કર્યું. આવતીકાલે સવારે સ્ટેશને જતા કોઈ સાથે ટપાલ મોકલાવી દઈશ તેવું વિચારીને પત્ર સાચવીને મૂક્યો. અંદરના ઓરડામાં જઈને મારી થાળી લઈ હું રસોડા તરફ જવા નીકળ્યો. વચ્ચે કેન્દ્રની ઓફિસ, તેની પેલી તરફ સુપરિયાનું વાસ, લીંપણવાળું ઘર. સુપરિયા બહાર બેસીને કંઈક વાંચતી હોય તેવું લાગ્યું. મને જતું જોઈને તે ઊભી થઈ, બત્તી બુજાવી અને વાસણ લેવા અંદર ગઈ. વાંસના કુટીર ઉદ્યોગોમાં કામ કરતા આદિવાસીઓ હાથ પગ ધોઈને ઘરે જવાની તૈયારી કરતા હતા. પેલી તરફ હાથ કાગળનું કારખાનું તો ક્યારનું એ બંધ થઈ ગયું છે. હું રસોડે પહોંચ્યો ત્યાં પાછળ જ સુપરિયા આવી. આપણે સૌથી પહેલાં છીએ, તે બોલી અને રસોડામાંથી તપેલા ઉચકીને ઓટલા પર મૂકતી કમળા ડૂસીને કહ્યું, બીજા તારા બેલ પાડવાની રાહ જોતા હશે. કમળાને ભોજન તૈયાર હોવાની સૂચના આપતી ઘંટી વગાડી. થોડી વારમાં દસેક આદિવાસીઓ આવી પહોંચ્યા. બાબરીઓ, ઝુરકો, પુરિયા, રામબલી, મીઠીઓ બધા આવીને અમારી પાછળ લાઈન સ્વરૂપા. કમળા માંદી હોય તેમ વારે વારે સાડલાના છેડાથી નાક સાફ કર્યા કરતી. મને સૂગ અને ચીડ ચડ્યા. સુપ્રિયાએ કહ્યું, કમળા કાલે તું રસોઈ ન કરીશ. હું રામબલીને કહું છું કે એકાદ દિવસ રસોડું પણ સંભાળે. તું દવા લઈને આરામ કરજે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

મહિનાથી મેં ખાસ કશું કામ કર્યું નથી, જમતા જમતા મેં સુપ્રિયાને કહ્યું, સિવાય કે તમારું મધ કેન્દ્ર સંભાળ્યું. એ તો કર્યું ને, સુપ્રિયા હસીને બોલી. તમે આવ્યા પછી મધ વધારે જમા થાય છે. અમારામાં આવું બને ત્યારે માણસના પગલાં સારા છે તેમ કહેવાય. મધનું વજન કરીને વાસણો ભરતા વાર લાગે છે, વળી થોડું બગડે પણ છે. આપણે કોમ્પ્યુટરાઇઝ વજન કાંટું અને બોટલ ભરવાનું મશીન વસાવી ન શકીએ? મેં અમસ્તું પૂછ્યું. સુપ્રિયા એકદમ ચમકી હોય તેમ મારા સામે જોઈ રહી. તેના મુખભાવ જોતાં મને લાગ્યું કે તે કંઈક ઊંડા વિચારમાં પડી ગઈ છે. ધીમેથી તે બોલી, વસાવી શકાય, પણ હમણાં તેની જરૂર નથી લાગતી. ભોજન પૂરું થયું ત્યાં સુધી તે કંઈ બોલી નહીં. અમે સાથે જ કુંડી પર જઈને થાળી સાફ કરી, પછી ઘર તરફ પાછા જતા હતા ત્યારે સુપ્રિયાએ કહ્યું, મારે હીર નિટોલા જવું છે, તમે સાથે આવો તો વચ્ચે શાસ્ત્રી કાકાને મળી લઈએ. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

એમને મળવું જરૂરી છે? મેં પૂછ્યું. શાસ્ત્રી કાકા એટલે ગુપ્તાજીના ગણેશ શાસ્ત્રી જ હોઈ શકે, અને તેમને મળવું મને જરૂરી લાગતું ન હતું. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ લિખિત તત્વમસી. તમે આવવાના છો તે જાણીને તેમણે તમને મળવાની ઈચ્છા દર્શાવેલી. એ વડીલ છે અને સંસ્થાના મૂળ સ્થાપકોમાંના એક છે. સુપ્રિયાએ મારા મનોભાવ જાણી ગઈ હોય એ રીતે જવાબ આપ્યો. જઈશું, મેં કહ્યું. તમે કહો ત્યારે. હમણાં તો મારે જબલપુર જવું પડે તેમ છે, સુપ્રિયા બોલી. મારે મધ ઉછેર કેન્દ્ર સ્થાપીને આદિવાસીઓને કામ મળે તેવું ગોઠવવું છે, તે પછી આપણે જઈ આવીએ. હું જઈ શકું જબલપુર? મેં પૂછ્યું અને ઉમેર્યું, આમે મારે બીજું કામ નથી. શહેરમાં જવાની ઈચ્છા તો મને જ હતી. ભલે, સુપ્રિયાએ કહ્યું. અમે ઘર પાસે પહોંચ્યા. સુપ્રિયા પગથિયું ચડીને અંદર જતી હતી અને મેં કહ્યું, આ કમળાને નિવૃત્ત થવું જોઈએ એવું નથી લાગતું? અચાનક સુપ્રિયા થંભી ગઈ. ત્યાં પગથિયા ઉપર જ ઊભી રહીને પાછી ફરી મારા સામે જોઈને પૂછ્યું, કેમ? તેની નજરમાં પોતાના અધિકાર ક્ષેત્રમાં મારા અનધિકાર પ્રવેશની નોંધ લેવાયનો ભાવ હું જોઈ શકું તેટલો સ્પષ્ટ હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

થાકી જાય છે, મેં અચકાઈને કહ્યું. ને રસોઈ પણ અને સ્વચ્છતા જાળવી શકતી નથી. જુઓ ને, તે પોતે જ કેટલી ગંદી અને બીમાર જેવી દેખાય છે. આજે તેનું કામ આપણને બીજાને સોંપવું પડ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સુપ્રિયાના મોં પર વેદનાની જાય પસાર થઈ ગઈ. તે કંઈ બોલ્યા વગર મારા સામે જોઈ રહી. તેની મૌન રહેલી જોઈને મારી હિંમત વધી. મેં આગળ કહ્યું, જેની પાસેથી આપણે તેની બુદ્ધિનું, તેની આવડતનું, અનુભવનું કામ લેવાનું ન હોય તેવા માણસોને 40-42 વર્ષે છોટા કરી યુવાનોને કામ પર લેવા જોઈએ તો આપણને શ્રમ સસ્તો પડે. કમળા તો 60 વર્ષની થવા આવી. સંસ્થાને આર્થિક રીતે આવા માણસો ન પોષાય. જવાબમાં સુપ્રિયા સહેજ હશી. તેની આંખો ચમકી અને મને કલ્પના પણ ન હોય તેવા શબ્દો તેણે મને કહ્યા. સંસ્થામાં પોતાની રસોઈ જાતે કરી લેવાની છૂટ છે. હું સમસમી ગયો. સુપ્રિયા પાછી ફરીને ઘરમાં જતા કહેતી ગઈ, જબલપુર જઈ આવો, પછી કમળાને અક્ષર જ્ઞાન તમારે આપવાનું થશે. મારે એને ભણાવવી હતી પણ કામ આડે હું ન કરી શકી. તમે કરી શકશો. અને અંદર ચાલી ગઈ. તમે સાંભળી રહ્યા હતા ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. એના 5મા એપિસોડમાં આપણે હતા. નેક્સ્ટ ટાઈમ આપણે જલ્દીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો.

9996688 બાર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી. ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી સોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાના જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. એસીની વયે ધ્રુજતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદું કરી વાંચવા માંડ્યું. સ્વસ્તિ શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાકથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મન મોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત નેરજે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુજતો હાથ, પણ હવે જીવતરમાં ક્યાં જાજુ લખવા રહેવાનું છે. ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમના જેટલી નક્કી વાત છે. તમને

ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા. આજે તું કહીને લખવાનું છેલ્લવારકું મન છે. અક્ષરો અને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે. લખવા બોલવાનું બધું સેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 ઇંગ્રેજી ભણેલો અને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળ લાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત. તને મારા વાસ્તે જે ફરિયાદો રહી છે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ. કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત. પણ કરમમાં લખેલા ડોળિયા તે જીયા ક્યાંથી ખાવાના? પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવ્યું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાલની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ. પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા, સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ હુશીના પૈસાએ લોક નથી હાલતો. એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક ઉસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉચીને હારું વસન નાખતા આવે. ત્યાં હું ચાલ જવાનો હતો. આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર. હું રાત દન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણી વાર આંકડા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા. તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કંઈ લાગણી વિનાનો બોથડ કે જડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું તુચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું. પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું હવે. મારું દૂજતું રૂજ્યું તને જેમ કરીને દાખવું. મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય હું ચાઈન કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું. તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી. પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘાને આઘા રહેલા.

વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા પછી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા. ક્યાંથી આવ્યું હશે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અળગા? આઘા પાછા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું અને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું હતું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તી દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને. તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જટજટ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાં લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળિયો, એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત હસવાઈ રહે, બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો ત્યારે તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉશીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને ટેમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન, મારાય ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું અઠાવવા આકરો થઈને ઘુરકવા માંડતો. ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા.

સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું. એણે તો કામ કુટુંબમાં આડે હક ભાડ્યું જ નથી. એમાંય રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પુણ્ય નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંછાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. ખઈ તને શાંત પાડતા કહે છે કે પાકતાય લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું. પણ ક્યાંથી થાય લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન હારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાઈ જ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતાય ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાસા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો પાળી દેવો છે. રેવતી કહે છે, બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘીપાછી કરી શકતું નહીં. ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા બે દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહેઠો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી, ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે, ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, અને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ચ્યાંયથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા, ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેઠ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેચીને ભણવાના પૈસા જોઈડા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને 2-3 કાઢવા પડતા.

પેટમાં ચૂકનું દર્દ મને પજવતું, ઘર આખામાં પેટ દાબીને ગબડતો અને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો, ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મિલી. છેવટે એ છોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભાઈ, પણ હવે તો બોધ ગઈને થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે? ને રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી? તારી સમજણમાં એ આઈ જશે. આપણી તો નાતરિયા નાત. હું 40ની જોવનાઈમાં ગર્ભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વળમાગી સલાહ આલેલી, લવજીભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું નભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલું. હવ હારા આવના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી. પણ જશને માથે જૂતિયાવાળી કેત હાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ઓલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીસરા પેટની? જો કે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ, દોષ કોનો? જેવા આપણા નસીબ. મેઠા વેલાના તુમડામાં કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટકારોય. તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા, જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાક થયેલો, પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી, એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું, તાણે આ તો મગતરા જેવડું ગામ, એને તણાતા વાર થાય કઈ? ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાસે 4 રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાં તારી ધોરી ન જેવા તે પોણી પાઈને ઉછરેલા લેમડા કાપતા કપાવતા મારું કાળજું કાપેલું, પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. ન્યાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હાચવીને એમાં સપટી ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ? ઘટફણમાં જે વેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ આલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામકર ગયેલો, તને યાદ હશે.

નહીં, મેં તારી મરજી વિના તને નહોતો પરણાવ્યો, રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી, એની પાસે મને ફાવતું, એ જેટલું ઘેર રહે એટલા ધન એને કોઈ વાતે કેવું નથી પડ્યું, પણ મને શેર ન જ સદતું, ને આપણ બેને ઉભા રે ના બને, ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખમજીઓને જ વેઠવાની ને, તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા, પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ, મને વહમું લાગે, પણ જમાનો બદલાયો અને શહેરમાં ઉસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે, સમજું છું, લોક તો બેઉ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે, આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી, જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે, તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ, આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે, અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે, મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત, ભલે કે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા, ને ટીકા કરનારાએ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી, જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે, આપણે તો આવનારી કાલને ભાળવી, જે થયું તે ગયું, લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો, ને રતિભાઈ વખતે આ નાના મોટાની ખબર તો રાખજો, દૂરથી થાય એ ટેકો કરજો, મારો રામ તમને ઘણું હાલ છે, જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો હાલવા આવજે, હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ, એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ, સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા, આ ક્યાં લવજી કોદર હતા, જાતને સો સો ફટકા મારવાનું મન થયું, આંખો સૂકા ખક કૂવા બની રહી, રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું, કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ઢૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી, રતિલાલ આગ તરફ વળ્યા, જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું, એ નીચે નીકળ્યા, કોઈએ પકડાવ્યું હોય એમ એમણે સળગતી દંડી પકડી, મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા શું, શણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે, દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણીયા આગ આવે, બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા, પછી ઉઠીને બારણા તરફ ગયા, બારણું જાણે જોજનું છેટવું હોય એમ એ હાફી ગયા, શેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે, એ અટક્યા, આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો, એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા, પાછી બધે નજર કરી તો કશું જ નહોતું, બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો હતો.

મફતે અને ક્યારે આપણે જઈએ. પણ વિચારો, એક એવી શાળા કે જ્યાંથી બાળકોને ઘરે જવાની જ ઈચ્છા ના થાય. માનું છું કે આ વિચાર બહુ કાલ્પનિક લાગી રહ્યો છે, પણ આવી જ એક શાળાની વાત તેત્સુકો કુરોનિયાગી દ્વારા કરવામાં આવી છે પોતાની પુસ્તક તોતો ચાનમાં, જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલ સોની. નમસ્કાર, હું છું પ્રિયંકા અને તમે મારા સ્વરમાં સાંભળી રહ્યા છો પુસ્તક તોતો ચાન, કે જે આજના આધુનિક યુગમાં જે શિક્ષણ ચાલી રહ્યું છે એ શિક્ષણમાં શાળા કેવી હોવી જોઈએ અને બાળકોને કેવી શાળા ગમશે એની ઉપર બહુ મોટો પ્રભાવ છોડે છે. કોઈમાં જે ટ્રેનમાંથી એ બંને જીઉગા ઓકા સ્ટેશન ઉતર્યા, માએ તોતો ચાનનો હાથ પોતાના હાથમાં લીધો અને ચાલવા માંડ્યું. તોતો ચાન આ પહેલાં ક્યારેય ટ્રેનમાં બેઠી ન હતી, એટલે બહાર નીકળતી વખતે આવી મહામૂલ્ય ટિકિટ આપવાનું તેને જરાય ન ગમ્યું. ટિકિટ એને હાથમાં બરાબર દબાવીને રાખી. આ ટિકિટ મારી છે, હું રાખી લઉં, ટિકિટ કલેક્ટરે તેને પૂછ્યું. ના, એવું તો ન કરાય. ટિકિટો ભેગી કરનારની પાસે તો ટિકિટોનો ડબ્બો ભરેલો હતો. એ બતાવીને તોતો ચાન કહે, આ બધી ટિકિટો તમારી છે? પેસેન્જરો પાસેથી ટિકિટો લેતા લેતા પેલા અધિકારીએ કહ્યું, ના, એ બધી તો સ્ટેશનમાં આપી દેવાની છે. ટિકિટોના ડબ્બા પર એક લાલચભરી નજર નાખીને તોતો ચાને કહ્યું, તો મોટી થઈને હું બી આ ટિકિટો લાવવાનું કામ કરીશ. ટિકિટ કલેક્ટર હવે જરા ધ્યાનથી તોતો ચાન સામે જોયું અને કહે, મારે પણ એક નાનકો છે, એને પણ સ્ટેશનમાં કામ કરવાનું મન થાય છે, તો તમે બંને એક સાથે કામ કરી શકો છો. તોતો ચાન જરાક બાજુએ ખસીને ટિકિટવાળા સાહેબની સામે બરાબર જોયું. ચશ્મા અને ગોળ મટોળ ચહેરો એ માણસ એને બહુ ભલા લાગ્યા. એણે કમર ઉપર હાથ મૂક્યા અને આ વાત પર થોડો વિચાર કરી લીધો.

મને તમારા નાનકા સાથે કામ કરવામાં જરાય વાંધો નથી. હું જોઈશ, પણ હાલ તો હું બહુ કામમાં છું. મારે મારી નવી સ્કૂલમાં જવાનું છે. મા પાસે દોડી જતાં એને મોટેથી કહ્યું, હું ટિકિટો વેચનાર જ બનીશ. એની માને કશું આશ્ચર્ય ન થયું, છતાં એણે કહ્યું, મને વળી એમ હતું કે તું તો જાસૂસ બનવા માંગે છે. તો જાન માનો હાથ પકડીને ચાલવા લાગી. એને યાદ આવ્યું કે ગઈકાલ સુધી તો એને સાચે જાસૂસ જ બનવું હતું, પણ આ આખો ડબ્બો ભરેલી ટિકિટોનો કારોબાર સાંભળવો, એમાં પણ કેટલી મજા આવે. વાત છે એક નાના બાળકની કે જ્યાં એના સપના રોજે રોજ બદલાય છે. એને આજુબાજુમાં દેખાતી દરેક વસ્તુ લાલચમાં મૂકે છે અને એમ થાય છે કે આજે હું આ બનીશ અને આજે હું તે બનીશ. આપણા જીવનમાં બી દરેક ક્ષણ એવી આવે છે કે જ્યાં આપણે વિચારીએ છીએ, આજે હું જાસૂસ બનીશ, આજે હું બિઝનેસમેન બનીશ, આજે હું ડૉક્ટર બનીશ, પણ બનીએ તો એ જ છે કે જે નિયતિએ નક્કી કરી છે. શું થાય છે તોતોચાનની નવી શાળામાં? શા માટે તોતોચાન નવી શાળામાં જઈ રહી છે પોતાની જૂની સ્કૂલ છોડીને? આ બધું જ જાણીશું એક નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

એવી ટિકિટ વેચનાર ન બની શકું કે જે એક જાસૂસ પણ હોય? માએ જવાબ ન આપ્યો. ફૂલ ગૂંથણીવાળી ટોપી નીચેનો એનો ચહેરો સુંદર છતાં ગંભીર હતો. આપણે વાત કરી રહ્યા છીએ તેત્સુકો દ્વારા લખાયેલી તોત્તોચાન પુસ્તક, કે જેમાં એક આદર્શ શાળાનું ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રમણલાલે. અને તમે સાંભળી રહ્યા છો મારા, એટલે કે પ્રિયંકાના સ્વરમાં. સાચી વાત એ હતી કે માં બહુ ચિંતાતુર હતી, જો તોત્તોચાનને આ નવી સ્કૂલમાં પણ નહીં લે તો શું થશે. કૂદકા મારતી એ એકલી એકલી પોતાની સાથે જ વાતો કરતી તોત્તોચાન સામે એણે જોયું. એણે પોતાની માની ચિંતાની ખબર જ ન હતી, એટલે માને સામે જોઈને એને કહ્યું, મેં વિચાર બદલી કાઢ્યો છે. હવે મને એમ થાય છે કે પેલા નવી નવી દુકાનોમાંથી જાહેરાત કરવા માટે બધે ફરતા હોય છે ને, એ ગાવા બજાવવાવાળાની ટોળીમાં હું જોડાઈ જાઉં. નિશાસો નાખતી હોય તેવા ઉદાસ સ્વરે માએ કહ્યું, ચાલ હવે મોડું થઈ જશે, હેડમાસ્ટરજી ક્યાંના રાહ જોતા હશે, વાતો બંધ કર અને આગળ જોઈને થોડી સરખી ચાલ. થોડે દૂર એક નાનકડી શાળાનો ઝાંપો દેખાયો. માની ચિંતાનું કારણ હજુ એ જ હતું. હજુ હમણાં તો તોત્તોચાને નિશાળમાં જવાનું શરૂ કર્યું હતું અને પહેલા જ ધોરણમાં સ્કૂલમાં તેનો પ્રવેશ રદ કરી દેવામાં આવ્યો. શા માટે આ પ્રવેશ રદ કરવામાં આવ્યો? તોત્તોચાન એવી તો કેવી હતી કે પહેલા જ ધોરણમાં એનો પ્રવેશ રદ થઈ ગયો? આ જ વાત આપણે આગળ જોઈશું અને જાણીશું અને એક બાળકના મનની માનસિકતા સમજીશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

કયા અઠવાડિયાની જ વાત છે? તો તો ચાની વર્ગ શિક્ષિકાએ માને બોલાવીને કહ્યું, તમારી દીકરીએ તો તેના તોફાનોથી આખા વર્ગને પરેશાન કરી દીધો છે. હવે તમે એને અહીંયાથી લઈ જાઓ અને બીજે કોઈ શાળામાં દાખલ કરો. મોટો નિસાસો નાખીને એ નમણી યુવાન શિક્ષિકા બોલી, હવે આનાથી વધારે તોફાન મારાથી સહન નહીં થાય. આપણે સાંભળી રહ્યા છીએ એક નાના બાળકની માનસિકતા, અને એ બાળકની માનસિકતા શિક્ષકો કેવી રીતે સમજી શકે છે તેવી પુસ્તક તોતો ચાન, અને ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલે, અને તમે તેને સાંભળી રહ્યા છો મારા એટલે કે પ્રિયંકાના અવાજમાં. એવો તો એણે શું કર્યું કે તોતો ચાનને આખા વર્ગને પરેશાન કરી દીધો છે? એ બેચેન થઈ ગઈ. શિક્ષિકા બહુ અસ્વસ્થ થયેલી હતી. એ સીધી નજર ન માંડી શકી. વાળમાં આંગળીઓ ફેરવતા એણે સમજાવવા માંડ્યું, હા જુઓ, પહેલાં તો એણે ડેસ્કનું ખાનું જોર જોરથી સતત ઉગાડ બંધ કરવા માંડ્યું. મેં કહ્યું, કશું લેવું મૂકવું ન હોય તો આ ડેસ્કને ઉગાડ બંધ ન કરવી, એટલે પછી તમારી દીકરી મેજમાંની બધી વસ્તુઓ, પેન્સિલ, રબર, નોટબુક એક પછી એક કાઢવા અને મૂકવા લાગી, અને એ જ રીતે ધડાધડ બંધ કરવા લાગી. તમે જુઓ, અમે જ્યારે મૂળાક્ષરો લખવાનું શરૂ કરીએ છીએ ત્યારે તમારી દીકરી જોરથી ખાનું ઉંચકે છે, નોટબુક કાઢે છે અને ધડ દઈને ખાનું વાંખે છે, અને પછી પાછું જોરથી બુખોલે છે અને એમાં ડોક્યું કરે છે, પેન્સિલ કાઢે છે, વળી પાછું ધડાક દઈને બંધ કરે છે, પછી લખશે અ અને પાછું એનું એ જ થાય છે, બરાબર નથી લખાતું તો પાછું ખાનું ઉગાડશે અને રબર કાઢશે અને પાછું ધડામ દઈને ખાનું બંધ કરશે, અક્ષર ભૂસી ફરી ખાનું ખોલશે. આ રીતે તે ખાનું બંધ કરી ખોલે, બંધ કરે ખોલે અને ધડાધડ કરી મૂકે. પહેલાં નોટબુક, પછી પેન્સિલ, વળી રબર, અને દર વખતે ખાનું જોરથી પછાડવાનું. મારું તો માથું ભમી જાય છે અને હું એને ઠપકો આપી શકતી નથી, કેમ કે દર વખતે તે વસ્તુ લેવા મૂકવા માટે જ ખાનું ઉગાડે છે અને બંધ કરે છે. હવે શિક્ષિકાના પોપચા ઝડપથી પટાપટ થવા લાગ્યા. જાણે એક આખું દ્રશ્ય તેની આંખમાં જીવન થઈ ગયું છે. આપણે સાંભળી રહ્યા છીએ તોતો ચાન. શું થાય છે તોતો ચાનની નવી શાળામાં? શું એને નવી શાળામાં પ્રવેશ મળશે? એને તેના જૂના શિક્ષક તેની વધુ શું ફરિયાદો કરે છે? જોઈશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

એક ભય તળિયે આવેલ એ વર્ગખંડની બારી બરાબર રસ્તામાં પડતી હતી. બારીને રસ્તા વચ્ચે અલબત્ત ફૂલ છોડની નાનકડી વાડ તો હતી, પણ રસ્તે જતા કોઈ પણ સાથે બારીમાં ઉભે ઉભા વાત થઈ શકાતી તેમ હતું. તતજાન બોલાવે એટલે પેલા ગાવાવાળા બારી આવી જાય અને વર્ગ તરફ ફરીને જાહેર કરે, પેલા આવી ગયા છે, એટલે બધા જ બાળકો ઉઠીને ફટાફટ બારીએ આવી જાય અને ટોળે વળી અને શોર મચાવે. આપણે વાત કરી રહ્યા છીએ તેત્સુકો લિખિત તોતોચાનની, કે જેમાં તે પોતાના બાળપણના સંસ્મરણોને વાગોળે છે, જેનું ગુજરાતીમાં અનુવાદ કર્યું છે રમણલાલે, અને તમે તેને સાંભળી રહ્યા છો મારા એટલે કે પ્રિયંકાના અવાજમાં. કંઈક બજાવો ને, તોતોચાન ગાયકોને કહેવા લાગે અને સ્કૂલના રસ્તેથી આમ તો ચૂપ

એ ટોળી શરણાઈ ઢોલ ગંઠ વગાડવાની શરૂઆત કરે. બિચારી શિક્ષિકા તો બધો તમાશો ક્યારે પૂરો થાય એની રાહ જોયા સિવાય કોઈ રસ્તો જ ન રહે. જ્યારે આવો સંગીત કાર્યક્રમ પૂરો થાય તે પેલા ગાવા વાળા ચાલ્યા જાય ત્યારે બધા જ બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય, પણ તો ચાંતો એ બારી આગળ જ ઊભી રહે. શિક્ષિકા પૂછે, કેમ હજુ ત્યાં ઊભી છે? ત્યારે તો ચાંદ ગંભીર બનીને જવાબ આપે, કદાચ હજી કોઈ બીજી ટોળી આવી જાય તો. એ લોકો આવીને ચાલે જાય અને આપણું ધ્યાન ન હોય તો કેટલું ખરાબ લાગે. આ બધું કહેતા કહેતા શિક્ષિકા ખૂબ જ લાગણીવશ થઈ ગઈ. તમને ખ્યાલ આવ્યો આવા ઉદમતા કેવી મુશ્કેલીઓ થાય છે? માના મનમાં આ શિક્ષિકા માટે સહાનુભૂતિ જાગવા લાગી.

તો વળી એ તીખા અવાજથી બોલી, અરે એથીય વધુ તો માં એકદમ ડખાઈ ગઈ. એથીય વધુ બીજું શું કરે છે? શિક્ષિકાએ મોટા અવાજે કહ્યું, બીજું શું શું કરે છે એમ કહો. અરે એના બધા પરાક્રમો તો જો હું ગણી શકતી હોત તો તમને અહીંથી એને ઉઠાડવાની વાત જ ના કરી હોત. પોતાના ઉશ્કેરાટને ધીમો પાડતા શિક્ષિકાએ હવે માની આંખમાં આંખ પરોવીને કહ્યું,

કાલે તો ચાન મારી પાસે આવીને ઊભી હતી. એ પેલા ગાવાવાળાની રાહ જોતી હતી એ સમજીને મેં ભણાવવાનું ચાલુ રાખ્યું. એકાએક તમારી દીકરીએ બૂમ પાડી, શું કરે છે? અને હું ઊભી હતી ત્યાંથી મને દેખાયું નહીં એટલે મને ખ્યાલ આવ્યો કે કોની સાથે વાત કરી. એને ફરી બૂમ પાડી. એકદમ મારા ધ્યાનમાં આવ્યું રસ્તામાં ઊભેલા કોઈની સાથે નહીં પણ ઉપર કોઈની સાથે વાત કરતી હતી. મને કુતૂહલ થયું. મેં કાન માંડ્યા પણ કોઈનો અવાજ ના આવ્યો. તમારી દીકરી વારંવાર પૂછ્યા કરતી હતી, શું કરે છે? ભણવાનું મુશ્કેલ થઈ ગયું છે. ખરેખર તો એ કોની સાથે વાત કરે છે એ જોવા માટે હું બારી પાસે ગઈ. બારીમાં ડોક્યું કરીને મેં જોયું ત્યાં બારીની છત પર માળો બનાવતું પક્ષી હતું. તમારી દીકરી એની સાથે વાત કરતી હતી. હું બાળકોને જાણું છું એટલે એમ નથી કહેતી કે પંખીઓ સાથે વાત કરવામાં મૂર્ખામી છે, પણ છતાં મને લાગે છે વર્ડ ચાલતો હોય ત્યારે ચકલીને એમ પૂછવું કે તું શું કરે છે એ ઠીક નથી. સાંભળી રહ્યા છો કે તોતો ચાનમાં કેટલો ઉત્સાહ છે. એ નાની પક્ષીને પણ પોતાને મિત્ર સમજે છે, રસ્તામાં ચાલતા ગાવાવાળાને પણ મિત્ર સમજે છે, તેમાં ખચકાટ નથી અનુભવતી. પણ શાળાને તો આ મસ્તી લાગે છે, તોતો ચાનની આ મસ્તી ક્યાં જઈને અટકશે? અને શું એની નવી શાળા એને આ મસ્તીઓ કરવા દેશે? સાંભળીશું આગળ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4. માં એની ક્ષમા.

ક્ષમા માંગવા જતી હતી ત્યાં શિક્ષિકાએ આગળ કહેવા માંડ્યું, એક બીજો કિસ્સો બન્યો. ચિત્રકામના વર્ગમાં મેં બાળકોને જાપાનનો રાષ્ટ્રધ્વજ દોરવાનું કહ્યું. બાકીના સૌએ તો બરાબર કર્યું, પણ તમારી પુત્રીએ નૌસેનાનો ધ્વજ બનાવ્યો, કિરણોવાળો. ચાલો એ બનાવ્યો એનો વાંધો નહીં. પણ વળી અચાનક ધ્વજની ચારે બાજુ ઝાલર ચીતરવા માંડી, યુવક દળોનો ઝંડા ઉપર હોય છે ને એવી. એણે એવો ઝંડો દોર્યો કે જે ક્યાંય ન જોયો, પણ એને શું કરવા જાય છે એ સમજાતું જ નથી. આખો કાગળ ચીતરી નાખ્યો અને પીળા રંગના કવર ચોક પર એટલા બધા લીટા તાણેલા કે એણે જ્યારે કાગળ ખસેડી લીધો ત્યારે મેજ ઉપર તેના મોટા મોટા ધબ્બા પડી ગયા. ગમે તેટલું ઘસો તોય ન જાય. એટલું વળી નસીબ કે આ ઝાલર એને ત્રણ બાજુ જ દોરી હતી. આપણે સાંભળી રહ્યા છીએ તેત્સુકોની મસ્તી અને તેના કુતૂહલની વાત તો ચાંદ પુસ્તકમાં, કે જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રમણલાલે. અને તમે સાંભળી રહ્યા છો પ્રિયંકાના અવાજમાં. ત્રણ બાજુ એટલે? માએ આશ્ચર્યથી પૂછ્યું. શિક્ષિકા હવે થાકી ગઈ તો પણ માની દયા ખાઈને એને ભલ માનસાઈથી કહ્યું, ચોથી બાજુએ એણે દંડો બનાવેલો એટલે ઝાલર ત્રણ બાજુ પર જ હતી. માએ નિસાસો મૂક્યો. હા સમજી, માત્ર ત્રણ બાજુએ જ. એટલે શિક્ષિકાએ ખૂબ જ ધીમે ધીમે એક શબ્દ ઉપર ભાર મૂકીને કહ્યું, પણ એ દંડાનો પણ મોટો ભાગ કાગળની બહાર સુધી ચિતરેલો, એના હજુ પણ ડાઘ મેજ ઉપર છે. પછી શિક્ષિકાએ ઊભી થઈ સાવ ધીમા અવાજે કહ્યું, હું એકલી પરેશાન નથી, આજુબાજુના વર્ગના શિક્ષકો પણ પરેશાન છે. માતાને થયું, હવે તો કંઈક વિચારી જ લેવું પડે, આ તો બીજા બાળકોને ખરેખર અન્યાય થાય છે. એને માટે બીજા કોઈ એવી નિશાળ શોધવી પડશે કે જ્યાં એની આ નાનકી ભરી બાબતો કોઈ સમજી શકે અને તેને શીખવી શકે. હવે એ લોકો એને એક નવી નિશા તરફ લઈ જઈ રહ્યા હતા. એ નિશા માને ઘણી તપાસ કર્યા પછી મળી હતી. શું થાય છે તોતોચાંદની આ નવી નિશામાં? કેવા હશે તેના શિક્ષકો? કેવા હશે તેના મિત્રો? શું ત્યાં કોઈ એના કુતૂહલને સમજી શકશે કે નહીં? સાંભળીશું આવતી વખતે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

નમસ્કાર 90.4 FM રેડિયો પાલનપુર. શું તમને એક વાર પ્રશ્ન થયો કે આ ગરમીની અંદર આપણને એટલી ભયંકર વાળી ગરમી અને ઠંડીમાં પણ આવી ભયાનક ઠંડી આપણે અનુભવ કરી રહ્યા છીએ, એનું કારણ શું હોય છે? કારણ હવે બધાને ખબર જ હશે કે ક્લાઇમેટ ચેન્જ, વાતાવરણ એની ખરાબ દશામાં બદલાઈ રહ્યું છે. જે ગરમી આપણા વડીલોએ નથી જોઈ આપણે અનુભવ કરવી પડે છે, જે ઠંડી આપણા વડીલોએ આપણા વિસ્તારમાં નથી જોઈ એ આપણે અનુભવ કરવી

જે ઋતુ ઋતુચક્ર પ્રમાણે આવતી એના મહિનાઓ ઓછા વધતા પ્રમાણમાં થઈ ગયા છે. તો આ ક્લાઇમેટ ચેન્જની અસરમાં જો આપણે કંઈ પણ સારું કામ કરી શકીએ તો એમાં પીછેહટ ના કરવી. જેમ કે પાણીનો બગાડ થતો હોય તો અટકાવવો, ધ્યાન રાખવું, વૃક્ષ ઉગાડવું, એનું જતન કરવું. ખાસા બધા વૃક્ષ ઉગાડવાનું નથી કહેતો, પરંતુ તમે જેટલા બી ઉગાડો એનું યોગ્ય રીતે જતન થાય એ જરૂરી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, મળતા રહીશું.

ચલો આજે તમને એક મજાની વાત કહું. તમને બધાને વોટ્સઅપમાં ગુડ મોર્નિંગના મેસેજો તો આવતા જ હશે, અરે કોઈકનું કોઈક તો મોકલતું જ હશે. અરે તમારું પ્રેમી જન હશે. હું તમને એક એવા લોકોની વાત કરું કે જેમણે ગુડ મોર્નિંગના મેસેજથી જો લોકો એકઠા રહે છે. હા, વાત જાણવા જેવી છે કે એ સિનિયર સિટીઝન ગ્રુપ છે. લગભગ એ લોકો 35 જેવા હશે. હવે જ્યારે સવાર પડે ને ત્યારે 9 વાગ્યા સુધીમાં 35 જણાએ એમના ગુડ મોર્નિંગ ગ્રુપની અંદર એકવાર ગુડ મોર્નિંગ લખેલું. જો એ ગુડ મોર્નિંગ લખવામાં એમને જરા બી મોડું થાય

નમસ્કાર, 90.4 FM રેડિયો પાલનપુર પરથી હું છું કવન. આજે સવારે મારા જોડે જે અનુભવ થયો ને, હું તમારા જોડે બસ એ જ અનુભવ, હાલ એ જ અનુભવની વાત કરવા માંગીશ. અરે, સવારે 4 વાગ્યા પછી એક ભયંકર સપનું આવ્યું, વિચિત્ર. હું સપનાની અંદર ઊંઘી રહ્યો છું અને મારી જાતને જોઈ રહ્યો છું. હા, અને હકીકતમાં મસ્ત ઠંડુ પવન આવી રહ્યો હતો. વહેલા ઉઠવાનું હતું પણ શરીર મારું ઉઠ્યું નહીં, મન ઉઠી ગયું હતું. ઉઠવાનો એક ઇશારો પણ આપી દીધો હતો પણ ના ઉઠાયો, એટલે જ હાલ રેડિયો ઉપર મોડો આવ્યો અને મારા સાહેબ અમને બોલ્યા પણ ખરી. પણ ક્યારેક એવું થાય ને કે એ પડ્યા રહેવામાં ખૂબ મજા આવે. તમારી જોડે પણ આવો અનુભવ થઈ રહ્યો છે કે ક્યારે થયો છે? જો હા, તો તમે અમારી સાથે અનુભવ શેર કરી શકો છો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે મળીશું થોડીક જ વારમાં. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.

નમસ્કાર, 90.4 FM રેડિયો પાલનપુર પર તમારું સ્વાગત છે. શું તમે તમારા ટીવીમાં ક્યારે પેલા વાઇલ્ડ લાઈફવાળા શો જોયા છે? હા, જેની અંદર પશુ પ્રાણીના કે પંખીના એમના જીવનની પદ્ધતિ, એમના જીવવાની પદ્ધતિ, એમના શિકાર કરવાની પદ્ધતિ, એમનો ખોરાક, એમની લાક્ષણિકતાઓ વિશે જણાવ્યું. બસ આવો જ એક શો જોતો હતો અને મગજમાં અચાનક એવો પ્રશ્ન આવ્યો કે પશુ અને મનુષ્ય બંને વચ્ચે એક બુદ્ધિની રીતે અને લાગણીઓની રીતે એક ફરક છે. મનુષ્ય થોડું નહીં ઘણું ચતુર છે, પણ એક મનુષ્યની રીતે, એક પ્રાણીની રીતે આપણે આપણા અંદર રહેલા, મનમાં રહેલા પશુ તત્વને જાણી શક્યા છીએ કે નથી જાણી શક્યા? શું તમારા જોડે આ પ્રશ્નનો જવાબ છે? જો હોય તો તમે અમને મોકલો અમારા રેડિયોના પેજ ઉપર. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર.

અમારી બાજુના ઘરોમાં એક બેન રહે છે. બેન એમના જ્યારે ઘરે આવે ને, હા, બેન એ બહાર એકબીજા ગામની અંદર કામ કરે છે, એ વર્કિંગ વુમેન છે. જ્યારે પણ ઘરે આવે, નાની રજા હોય કે લાંબી રજા હોય, જતી વખતે એક બે મિનિટ માટે એમના વડીલને વળગીને રોવે, પછી હસે અને પછી જાય. બસ હું આ ખાસા સમયથી જોતો હતો એટલે મને એક દિવસ એમને કહેવાનું, કહીએ ને, સલાહ આપવાનું મન થયું કે દીદી તમે અહીંયા રોકાઈ લો ને, અહીંયા ક્યાંક કંઈક કામ મળતું હોય તો એ ચાલુ કરી લો, આમાં એટલું દુઃખ સહન કરવાની શી જરૂર છે. તમે જતા હોય ને, સાચું કહું હું તમને રોતા નથી જોઈ શકતો, મને નથી ગમતું તમે આમ રોવો, અહીંયા ક્યાંક ચલો હું તમારી મદદ કરું. ત્યારે બેને મને ખૂબ શાંતિથી કહ્યું કે કંઈક પામવા માટે કંઈક ખોવું તો પડે જ ને યાર, થોડું દુઃખ સહન કરવું પડે તો કંઈક મળી રહ્યું છે સામે, એનું શું કરીએ આપણે કે. ત્યારે મગજની અંદર એક અચાનક ભમતો ભમતો વિચાર આવી ગયો કે આ કેવું છે યાર, કેવું ગજબની વસ્તુ છે ને, કે અમસ્તું પણ બહાર જવું હોય ને તો આપણે ઘરનો ઉંબરો તો છોડવો જ પડે, બહાર જવું હોય તો દિવાલને આપણે વળગી ના રહી શકીએ, કંઈક ને કંઈક પામવા માટે આપણે કંઈક ને કંઈક જતું કરવું જ પડતું હોય છે. અને મોટે ભાગે જે આપણને નડતું હોય છે ને આપણા સંબંધો,

હું સાચો છું કે ખોટું એ તમે મને જણાવી શકો છો અમારા રેડિયોના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.

આજે તમને એક દીવા વિશેની રોચક વાત કહું. રોચક એટલે કે આજથી વર્ષો પહેલા જ્યારે ઘરની અંદર હાલ આપણે ગેસને સળગાવવા માટે જેમ લાઇટરનો એક ટીચકારો વાપરીએ ને, પહેલા એવી પદ્ધતિ ન હતી. ના તો પહેલા એવી રીતે ઘરની અંદર ઇલેક્ટ્રિસિટીઓ હતી. પહેલા, અરે તમે નહીં માનો, પહેલાં તો કોઈને સજા આપી હોય ને તો સજામાંની એક સજા એવી હતી કે તારે ઘરની અંદર હવે દીવો નથી સળગાવવાનો આટલા સમય માટે.

લાગણી એટલી જરૂરિયાત, કારણ કે જ્યારે તમારા જોડે એવી ગેસ ના હોય, એવી રીતે આગ સળગાવવા માટેનું કોઈ સંસાધન ના હોય, તો તમે રાંધો કેવી રીતે? રાંધવા માટે આગ અતિ આવશ્યક છે. આવી પણ એક સજા ત્યારે આપવામાં આવતી. તમને તમે વિચારો કે મંદિરની અંદર અખંડ દીવાર, કે ગામની અંદર એક એવું ઘર હોય કે જેની અંદર એક હવન સતત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, 24 કલાક સુધી એ લોકો એ હવનનું ધ્યાન રાખે, એ આગનું ધ્યાન રાખે. આવું કેમ? કારણ કે જ્યારે આજુબાજુ કોઈ સાધન ના હોય ત્યારે ઘરમાંથી નાના વડીલ કે મોટા વડીલને મોકલવામાં આવે કે જાઓ તમે ત્યાંથી દીવાની પ્રગટાવી આવો અને આપણે ઘરે રાંધવાનું બનાવીએ. જો એમના ઘરે આગ ના હોય અથવા ઘરની અંદર એક અખંડ દીવો રાખવામાં આવે જે મંદિરની અંદર હોય એમના, અને મંદિરમાંથી એ દીવાની બી સાચવણી થાય અને ઘરની અંદર જ્યારે પણ જરૂર પડે ત્યારે પ્રકાશ આપી શકે. તમે આ વિશે ક્યારે વિચાર્યું હતું? જો વિચાર્યું હતું તો તમે મને રિસ્પોન્સ આપો અમારા રેડિયોના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.